નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. આપનું સ્વાગત છે કોમ્યુનિટી રેડિયો સ્ટેશન ગવર્ન બાય બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ પાલનપુર પર. સવારની સભામાં આપણે ભક્તિ સંગીત, ગુજરાતી ગીતો, આજની વાર્તા અને હેલ્થ ટિપ્સ વિશે માહિતી મેળવીશું. સાથે સાથે શૈક્ષણિક સંકુલો અને જ્ઞાનની વાતો કરીશું. બપોરની સભામાં આપણે મનોરંજનની સાથે સાથે મહિલા પ્રધાન અને બાળકોના મનગમતા કાર્યક્રમો પીરસીશું. સાંજે સભામાં આપણે કૃષિ જગત, યુવા જગત, શહેરની વાતની સાથે યુવા હૈયાઓની વાત કરીશું. અને આપનું મનોરંજન 90.4 FM રેડિયો પાલનપુર પર આમ અવિરતપણે ચાલતું રહેશે.

ગુડ મોર્નિંગ પાલનપુર, આપ સૌનો દિવસ મંગલમય રહે તેવી શુભેચ્છાઓની સાથે આપણે શરૂઆત કરીએ ભક્તિ સંગીત થી, સર્જનહારની આરાધના થી. તો સાંભળતા રહો, ખુશ રહો, મસ્ત રહો રેડિયો પાલનપુર ની સાથે 90.4 FM.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શહેરનો અવાજ એટલે 90.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેરની પોતાની ઓળખ, આ શહેરની પોતાનું ટેલેન્ટ. યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાનના પ્રચાર પ્રસારના તમામ કાર્યક્રમ સાથે સમુદાયની તમામ અવાજને વાચા આપતું એકમાત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9599668 88 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ

0: માહિતી પહોંચાડવી કેવી રીતે?
1: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
0: રેડિયો પાલનપુર 90.4 FM.

0: मस्त रहो, व्यस्त रहो, स्वस्थ रहो अने सांभळता रहो। रेडियो पालनपुर 90.4 FM।
1: નમસ્કાર શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કમ્યુનિટી રેડિયો સ્ટેશન, આપણા શહેરની અંદર આપની ઓળખ સમા એવા આપણા આ રેડિયો સ્ટેશન પર। કમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ દ્વારા સંચાલિત કરવામાં આવે છે અને વિવિધ કમ્યુનિટીઝનું પ્રતિનિધિત્વ પણ આ પ્લેટફોર્મ પરથી રજૂ થશે। આપણા જીવનની અંદર ગીતા એ બહુ જ અમૂલ્ય ગ્રંથ તરીકે આપણે આલેખીએ છીએ, પરંતુ આ ગીતાને

0: સુંદર અને સરળ ભાષામાં સમજવી એ ખૂબ જ જરૂરી છે. આ માટે આપણા શહેરનું અનેરું અને આગવી ઓળખ ધરાવતા એવું વ્યક્તિત્વ એ આપણી પાસે ઉપલબ્ધ છે. માનનીય ડોક્ટર શ્રી ગિરીશભાઈ ઠાકર, ગુજરાત ગૌરવ પુરસ્કાર વિજેતા અને સંસ્કૃતના વિદ્વાન એવા ડોક્ટર ગિરીશભાઈ ઠાકર આપણને ગીતા વિશે ગીતા અમૃતમાં રસપાન કરાવશે. તો આજના અંકમાં આપણે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર પાસેથી ગીતા અમૃતનું રસપાન કરીશું. યાદ રાખજો, આપના પ્રતિભાવ ફેસબુક પેજ 90.4 રેડિયો પાલનપુર પર અચૂકપણે મોકલજો. આપણા શહેરની આપણી ઓળખ સાંભળતા રહો, મસ્ત રહો 90.4 FM રેડિયો પાલનપુર પર.
1: ગીતામૃતમ, ગીતામૃતમના આ પ્રસારણની અંદર આપણે છેલ્લે ગુણત્રય વિભાગ યોગ એ નામનો 14મો અધ્યાય સમાપ્ત કર્યો છે. ગુણત્રય વિભાગ યોગ એ પ્રકૃતિ અને પુરુષ, જળ જગત અને આત્મા એ બે વચ્ચેના સંબંધોની ચર્ચા કરીને ત્રિગુણાતીત કઈ રીતે થઈ શકાય, આ ત્રણેય ગુણોથી મુક્ત સત્વ પણ બંધન કરતા થાય, રજસ પણ બંધન કરતા થાય, તમસ પણ બંધન કરતા થાય, તો આ સત્વ રજસ તમસથી ઉપર ઉઠીને, ખરેખર તો આ સત્વ રજસ તમસને અલગ ગણવા એ જ ભૂલ છે, કારણ કે આખી પ્રકૃતિ ત્રિગુણાત્મિકા છે. સત્વનું પ્રાધાન્ય હોય કે રજસનું પ્રાધાન્ય હોય, તમસનું પ્રાધાન્ય હોય, મજળતા હોય, બાકી આખી સમસ્ત પ્રકૃતિ જે છે એ ત્રિગુણાત્મિકા છે અને પુરુષ એનાથી તદ્દન ભિન્ન નિર્લેપ છે. પણ માણસ એના સાથે છે ને, પ્રકૃતિની દેહમાં છે એટલે દેહી છે, એટલે એનામાં થોડું ઘણું પણ દેહાભિમાન હોય અને એને કારણે એને મુક્ત થવું હોય તો આ ત્રિગુણથી અતીત બનવું પડે. ત્રિગુણાતીત, એ ત્રિગુણાતીતના લક્ષણો આપણે જોયા. ત્રિગુણાતીત કેવી રીતે બનાય તે જોયું, ત્રિગુણાતીતનું ફળ શું એ આપણે જોયું, અને એ રીતે બે વાતો થઈ ગઈ. જે શરૂઆતમાં 12મા અધ્યાયના આરંભે પ્રશ્ન પૂછ્યો હતો અર્જુને કે આ સગુણ ઉપાસના અને નિર્ગુણ બ્રહ્મની ઉપાસના આ બેમાંથી વધારે શ્રેષ્ઠ કઈ, તો કૃષ્ણએ એનો જવાબ આપતા શરૂઆતમાં જ એમ કહ્યું હતું કે બંનેથી પરબ્રહ્મની પ્રાપ્તિ થઈ શકે છે, આ રસ્તે જાઓ કે આ રસ્તે જાઓ. પણ જ્ઞાનનો માર્ગ થોડો અઘરો ચોક્કસ છે, કારણ કે આપણને દેહનું અભિમાન હોય છે. આ વાત એ વખતે કરી હતી, તો એ વાત ચાલતા ચાલતા ચાલતા શરૂઆતમાં સગુણોપાસનાની, પછી નિર્ગુણોપાસનાની, પછી આ પ્રકૃતિ અને પુરુષની વાત આપણે ત્યાં 14મા અધ્યાયના અંત સુધીમાં જોઈ છે. 15મો અધ્યાય શરૂ થાય છે. 15મો બહુ જ સુંદર અધ્યાય કહેવાય છે. સામાન્ય રીતે લોકો એને કંઠસ્થ રાખતા હોય છે, સારા માઠા પ્રસંગે બોલવામાં આવતો હોય છે, ગાવામાં આવતો હોય છે, કારણ કે પુરુષોત્તમ યોગ છે. પણ એની શરૂઆત જે કરે છે એ આ સંસાર કેવો, અત્યાર સુધી વાત કરી ને ત્રિગુણાત્મક છે, અત્યાર સુધીમાં વાત કરી એ જડ છે, અચેતન છે, અત્યાર સુધી વાત કરી કે એ ઈશ્વરથી અલગ છે. જો માયાના નામથી ઓળખીએ, જો અવિદ્યાના નામથી ઓળખીએ, જો પ્રકૃતિના નામથી ઓળખીએ, તો એના કરતા આપણી અંદર જે રહેલો આત્મા છે એ ભિન્ન છે અને એ તો પરમાત્માનો અંશ છે. આવી વાત આપણને અત્યાર સુધી કર્યા કરી છે. હવે એ 15મા અધ્યાયની શરૂઆત કરશે ત્યારે એક સુંદર રૂપકથી સંસારને સમજાવવાનો પ્રયત્ન કરે છે કે આ સંસાર, આ જડ જગત જેની અંદર આપણે બધા છીએ તે કેવો. સરસ મજાનું રૂપક

પ્રયોજ્યું છે. અલબત્ત આ રૂપક કઠોપનિષદમાં પણ છે, કઠોપનિષદના બીજા અધ્યાયમાં. એને અહીંયા બહુ સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, અને એ સમજીએ તો આપણને આ સંસારનું સ્વરૂપ સમજવું સહેલું પણ લાગે અને થોડું અઘરું પણ લાગે. આ બે વાતો તો ગીતામાં સતત છે. આપણને એમ લાગે કે આ સરળ છે તો એની અંદર કંઈક આપણને સમજવામાં મુશ્કેલ પડે એવું પણ લાગે, અને જ્યાં લાગે કે આ સરળ છે ત્યાં પ્રશ્નો ઊભા થાય. આવું તો બનશે અહીંયા પણ 15મો અધ્યાય સુંદર છે. કદાચ આ સાંભળનારમાંથી ઘણાને એ યાદ પણ હશે, કંઠસ્થ પણ હશે. આપણે 15મા અધ્યાયની શરૂઆત કરીએ છીએ. 14મા અધ્યાયમાં ગુણાતીતની, ત્રણ ગુણની, ત્રિગુણાત્મક પ્રકૃતિની, જળ જગતની વાત કરી. આ બધું જે જગત છે તે આ છે, ત્રિગુણાત્મક છે, અને છતાં ચૈતન્યહીન છે, એ વાત તો એણે આપણને કરી છે. તો એ જ જગતનું સ્વરૂપ એ સંસાર કેવો, તો કે

એક પીપળાનું ઉદાહરણ આપે છે, વૃક્ષ પીપળો, એનું રૂપક આપણને સમજાવવાનો પ્રયત્ન કરે છે. મેં તમને કહ્યું આ રૂપક પહેલા કઠોપનિષદમાં અને બીજા ઉપનિષદોમાં પણ જરા જુદી રીતે પણ આવા રૂપકો આવેલા છે. આ રૂપક સમજી શકાય એવું છે કે પીપળો છે. ભગવાને જે વખતે વિભૂતિઓ ગણાવી એ વખતે કહ્યું હતું કે વૃક્ષોમાં હું પીપળો છું, અશ્વત્થ વૃક્ષ છે. આ અશ્વત્થ વૃક્ષ કહેને એટલે મને બે અર્થ યાદ આવે. એક અર્થ તો સહેલો છે, અશ્વત્થ નામનું એક વૃક્ષ જેને આપણે પવિત્ર વૃક્ષ માનીએ છીએ, જેને આપણે પિતૃઓનું પ્રતિનિધિ માનીએ છીએ. અશ્વત્થને પાણી પાઈને આજુબાજુ પ્રદક્ષિણા કરવાથી પિતૃઓ સંતોષ પામે છે એમ આપણે માનીએ છીએ. તુલસી પીપળે પાણી રેડવું એવા આપણે નિયમો કરીએ છીએ, એટલે પવિત્ર વૃક્ષ છે એમ આપણે જાણીએ છીએ. કેટલાક લોકો એમ પણ કહે છે કે કોઈ પણ વૃક્ષ હોય તે સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રાણવાયુ ઉત્પન્ન કરે છે, એમાં પીપળો સૌથી શ્રેષ્ઠ છે. એમ કહેવાય છે કે એ સૂર્યપ્રકાશની ગેરહાજરીમાં પણ પ્રાણવાયુ આપતો હોય છે, એવું કહેવાય છે. પણ આપણે પરંપરામાં પીપળાને પવિત્ર માનીએ છીએ. અહીંયા પીપળાનું રૂપક સમજાયું છે, પણ અશ્વત્થ શબ્દનો એક બીજો પણ અર્થ છે, મને સ્ફુરે છે. અશ્વત્થ, શ્વ એટલે કાલે, આવતીકાલ, આવતીકાલને શ્વ એમ કહેવાય. જે આવતીકાલ સુધી રહેનાર નથી તે અશ્વત્થ. અ નહીં, અસ્વચ્છ એટલે સ્વચ્છ નહીં, તે અશ્વત્થ. શ્વત્થ એટલે આવતીકાલ રહેનાર, આજે છે આવતીકાલ નહીં હોય. ઘણી વસ્તુ એવી હોય છે જે આજે છે આવતીકાલ નહીં હોય. આપણે એક દીવો પેટાવ્યો, દીવો પેટાવીને નીકળ્યા, આપણે કહીએ હમણાં છે, જ્યાં સુધી ઘી છે ત્યાં સુધી બળ્યા કરશે, પછી એની મેળે ઓલવાઈ જશે, કાલે નહીં હોય. તો સંસાર વૃક્ષ એવું છે, તમે કહી શકો કે તમારા માટે એ આજે છે કાલે નહીં હોય, કાયમી નથી. આમ કાયમી નથી એમ હું કહું છું, પણ આની અંદર જ, આ શ્લોકની અંદર જ એક શબ્દ આવે છે, પ્રાહુર અવ્યયમ, એને અવ્યય પણ કહ્યું છે. અવ્યય એટલે અનાશવંત, નાશવંત નથી તે જેનામાંથી સહેજે ખૂટતું નથી, ખર્ચાતું નથી, ઓછું થતું નથી, તેને અવ્યય કહેવાય. અવ્યય વૃક્ષે એક બાજુ કહ્યું છે, અને બીજી બાજુ મેં અર્થ કર્યો અશ્વત્થ છે, કાયમી નથી. તો વ્યક્તિએ વ્યક્તિએ ફેર છે. હું ગંગાના કિનારે ગયો અને મને

કાલે નહીં હોય, કાલે નહીં હોય એટલે તારા માટે નહીં હોય. ગંગાનું જળ ગંગાના કિનારે નાનાર માટે આવતીકાલે ન પણ હોય, કારણ કે એ બીજા દિવસે બીજા કોઈ ગામમાં હશે અથવા તો ત્યાંથી દૂર ગયો હશે. એ આવતીકાલે નહીં હોય. કોના માટે નહીં હોય?

શ્વત એટલે કાલે નહીં, જગત આપણા માટે ચિરસ્થાયી કાયમ માટે છે નહીં, કારણ કે આપણું શરીર કાયમ માટે છે નહીં. જે શરીર આજે છે તે શરીર આવતીકાલે નહીં હોય એમ વૈજ્ઞાનિકો કહે છે. ચયાપચય ની ક્રિયા ચાલુ જ છે, કોષ જન્મે છે ને મરે છે, ચાલુ જ છે ક્રિયા. એટલે સંસાર જે આજે છે તે કાલે હશે એ ચિરસ્થાયી નથી તમારા માટે. એ માટે પણ અશ્વત્થ શબ્દ વપરાયો હોય. તો આ અશ્વત્થ શબ્દ વિશિષ્ટ રૂપે છે. અહીંયા અશ્વત્થ શબ્દનો, અશ્વત્થના રૂપકનો, અશ્વત્થ નામના વૃક્ષના રૂપકનો પ્રયોગ કર્યો છે ગીતાકારે. કોઈ પણ વૃક્ષ કેવી રીતે ઉગે? તો કે એના મૂળિયા જમીનમાં હોય, જમીનમાંથી મૂળિયા નીકળ્યા પછી એ ઉપર ઉપર ઉપર ઉપર વધતો જાય, થડ થયું ને થડમાંથી પછી ડાળીઓ ફેલાઈ ને ડાળીઓમાં પછી બીજી નાની નાની ઉપશાખાઓ આવી ને એની ઉપર પછી પાંદડા આવ્યા ને કાળે કરીને એની ઉપર ફૂલ આવ્યા ને કાળે કરીને એની ઉપર ફળ આવ્યા. કોઈ પણ વૃક્ષ આવી રીતે વર્ધમાન હોય, આ સંસાર રૂપી વૃક્ષ છે ને એ જરા જુદું છે. કેવી રીતે જુદું છે? તો કહે છે કે ઉર્ધ્વ મૂલમ અધઃશાખઃ. તમારા દુનિયાના અશ્વત્થ નામના વૃક્ષને મૂળિયા જમીનમાં હોય, નીચેની તરફ હોય, અને મૂળિયા છે ઉપરની તરફ છે. મૂળ ક્યાં છે? તો કે ઉપર છે. અશ્વત્થના, આ સંસાર રૂપી અશ્વત્થના મૂળ જે છે તે ઉપર છે. ઉર્ધ્વ મૂલમ, ઉર્ધ્વ છે કારણ, કારણ કે આપણને આ પહેલા ગીતાકારે વારંવાર કહ્યું છે કે હું આ સમગ્ર જે કઈ બ્રહ્માંડ છે તેના બીજ રૂપે, મૂળ રૂપે છું, અને એનો નિવાસ તો ક્યાં? ઉર્ધ્વ, ઉર્ધ્વ, ઉર્ધ્વ. આપણે વિચારો કરતા જઈએ અને વિચારોની ગતિ ઉર્ધ્વ થતી જાય, ઊંચી થતી જાય, અને જ્યાં જઈને અટકી જાય એનાથી પણ ઉર્ધ્વ પરમેશ્વર હોય તો એ પરમેશ્વર ઉર્ધ્વ છે. આમ ઊંચે અને નીચે એમ જ્યારે કહીએ ત્યારે તો સાપેક્ષ છે. ટેબલ ઉપર પડેલી વસ્તુ છે એ ઊંચે છે પણ એ છત થી નીચે છે. એટલે ઊંચે અને નીચે એ શબ્દ તો સાપેક્ષ છે, રિલેટિવ. રિલેટિવલી ઊંચે હોય કે નીચે હોય પણ જ્યાંથી ઉપર કશું ના હોય એવી આપણે ઉર્ધ્વની કલ્પના કરીએ, નીચે નથી જવું કારણ કે આપણે નીચે જેમ કહીએ છીએ એટલે પડવાનું થાય છે. સીડીઓ ઉતરીને નીચે જતો હોય અને કોઈ એમ કહે કે ભાઈ એનું અધોગમન થયું, અધોગમન થયું, તો આપણે કહે કે એ ભાઈ એવું નથી, આ તો નીચેની તરફ ઉતર્યો એટલું જ. તો અધઃ એટલે નિમ્નતા અને ઉર્ધ્વ એટલે ઊંચાઈ, જ્યાંથી આગળ કશું ન હોય, જ્યાંથી ઉપર કશું ન હોય એવું ઉર્ધ્વ સ્થાન, ઉર્ધ્વતમ. આપણને જે ઉપર આકાશ દેખાય છે ને, આકાશ નથી, એ તો ભ્રાંતિ છે. પણ હવે આકાશથી ઉપર આપણા યાનો જવા માંડ્યા. ચંદ્રયાન ચંદ્ર સુધી પહોંચ્યું, મંગળયાન મંગળ સુધી પહોંચ્યું, ગુરુ તરફ જવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે. ઉર્ધ્વ ગતિ છે પણ એની એ પા, તમને સમસ્ત બ્રહ્માંડ જે દેખાય એ એક આખું વૃક્ષ છે, તો એનું મૂળ ઉર્ધ્વ છે. ઉર્ધ્વ મૂલમ અધઃશાખઃ, અને એની શાખાઓ નીચેની તરફ છે. શાખાઓ એટલે ડાળીઓ, થડિયું હોય અને થડિયા પછી એની ડાળીઓ હોય. આપણે જે વખતે પૌરાણિક સંદર્ભો લઈને વાત કરતા હોઈએ તો એમ કહીએ કે બ્રહ્માજી હતા અને બ્રહ્માજીએ આ સૃષ્ટિનું નિર્માણ કર્યું. બ્રહ્માજીની અંદરથી બધા પૂર્વ આપણા જે સંત હતા, ઋષિઓ, એનો પ્રાદુર્ભાવ થયો, પ્રજાપતિઓનો પ્રાદુર્ભાવ થયો. શરૂઆતમાં સૃષ્ટિ સામાન્ય હતી, આ મૈથુની સૃષ્ટિ હતી, અને પછી મૈથુની સૃષ્ટિની શરૂઆત થઈને સૃષ્ટિ ફેલાતી ગઈ, એમ જો આપણે કહેતા હોઈએ તો બ્રહ્માજીએ થડ્યું છે આ વૃક્ષનું, કારણ કે એનાથી ઉપર પરબ્રહ્મ છે. એટલે પરબ્રહ્મ શબ્દ વાપરે છે. બ્રહ્માજી તો એનો એક આ સૃષ્ટિનો જ એક દિવ્ય ભાગ છે, દિવ્ય છે, બરોબર છે.

છે, કોઈ પણ દેવ એની સાથે દિવ્યતા છે એમ કહી શકીએ, પણ એ ભાગ તો છે, એ આ સમગ્ર સૃષ્ટિનો જ ભાગ છે. એટલે જો મૂળ પરબ્રહ્મનું સ્થાન ઉપર હોય ને એની અંદરથી વિશ્વની શરૂઆત થઈ હોય તો જે થર્ડ છે એ બ્રહ્માજી છે. ઉર્ધ્વમૂલમધઃશાખમ અશ્વત્થમ પ્રાહુરવ્યયમ, એને અવ્યય વૃક્ષ કહ્યું છે. આ પાછો શબ્દ આવ્યો અવ્યય. એક બાજુ કહીએ અશ્વત્થ, કાલે નથી રહેવાનો, કોણે દીઠી છે કાલ, ન જાને જાનકીનાથ પ્રભાતે કેમ ભવિષ્યતિ. વશિષ્ઠ જેવા આવું બોલતા હોય આપણે એનું ભાષાંતર ખોટું કરીએ છીએ, ન જાણ્યું જાનકીનાથે, પણ એમ નથી, એમ છે કે ન જાને જાનકીનાથ. આવતીકાલ શું થશે એની મને ખબર નથી, આજે અમે તૈયારીઓ કરીએ છીએ રાજ્યાભિષેકની, તમારા કાલે શું થશે ખબર નથી. હું વશિષ્ઠ જેવા કહેતા હોય તો એ અશ્વત્થ જ કહેવાય ને, કાલ શું છે ક્યાં ખબર છે. પણ આ કહે છે કે આ જે સંસાર રૂપી વૃક્ષ છે એ તો ચિરસ્થાયી છે, અવ્યય છે, અવિનાશી છે. કેવી રીતે અવિનાશી છે તો આપણે સાદો દાખલો લઈએ, ગંગાજીમાં નાવા ગયા, જે ગંગાજીના જે પાણીમાં આપણે સ્નાન કર્યું એ પાણી તો બે કે ત્રણ દિવસમાં સાગરમાં મળી જવાનું છે, એ તો છે જ નહીં. આવે છે ને જાય છે, આવે છે ને જાય છે, આવે છે ને જાય છે, અને છતાં ગંગા નિરંતર છે. ગંગાજી ત્યાં ના ત્યાં છે, નિરંતર છે, સતત છે, ચાલુ છે, અવ્યય છે. એમાં પાણી આવ્યું ને ગયું, પણ ગંગાજી છે. તો આ સંસારમાં લોકો આવ્યા, જીવ્યા, ગયા, એમની ઉત્પત્તિ સ્થિતિ લય થયો, પણ સંસાર સંસાર તો છે, જેમ પેલી નદી હોય એમ. અને એમ છે એમ પાછા સ્પષ્ટપણે કૃષ્ણ કહેતા નથી, કારણ કે એમને ખબર છે કે દરેક વસ્તુ નાશવંત છે, સંસાર પણ નાશવંત છે, નહીં તો પ્રલય શબ્દનો પ્રયોગ જ ના કરવો પડ્યો હોત. એટલે એમણે કહ્યું કે પ્રાહુ કહેવાયું છે, એવું કહેવાય છે, એને આપણે આમ કહીશું. આમ છે એમ નથી કહ્યું, છે એમ ઘણી વખત ઘણી જગ્યાએ કહ્યું છે, પણ અહીંયા એમ કહ્યું કે પ્રાહુ, એને અવ્યય કહેવાય છે. છંદાંશે યસ્ય પર્ણાની, પેલો વૃક્ષ તૈયાર થયું એટલે એની અંદરથી પાંદડા ફૂટ્યા, ડાળીઓ ફૂટી, પેટા ડાળીઓ ફૂટી. છંદાંશે યસ્ય પર્ણાની, અને છંદ, છંદ એટલે વેદના મંત્રોને છંદસ કહેવાય છે, વેદને છંદસ કહેવાય છે. વેદ છે એ, એના પાંદડા છે, એટલે અહીંયા વેદ એમ કહેવાથી છંદાંશી એમ કહેવાથી ઋગ્વેદ યજુર્વેદ વગેરે એના પાંદડા છે એમ નહીં કહેવાનું. આપણે એ જ્ઞાનનું પ્રતીક છે, સત્વશીલતાનું પ્રતીક છે. અશ્વત્થ વૃક્ષ છે એટલે એની સત્વશીલતાની વાત કરે તો છંદાંશી યસ્ય પર્ણાની, જેના પાંદડાઓ છે એ વેદો છે, જ્ઞાન છે. યસ તમ વેદ સ વેદ વેદ, જે આ જે અશ્વત્થ વૃક્ષ છે એટલે આ જે સંસારનું સ્વરૂપ છે એને જે સમજે તે સમજે. છંદાંશ યસ્ય પર્ણાની એમ કે, ત્યારે સમજી લો આપણે કે કોઈ પણ વૃક્ષ હોય તો પાંદડાઓ વડે એનો વિકાસ થાય છે. એના પાંદડાઓ હોય ને એનાથી એનો વિકાસ થાય છે, કે એનો વિકાસ, પાંદડું જૂનું થયું એટલે ખરી પડે, પણ એની જગ્યાએ બીજું પાંદડું આવી જાય, પાંદડાઓથી એનો વિકાસ થાય છે. અને આપણે પહેલા કહ્યું તેમ બ્રહ્મા એ જો થડ હોય તો એની અંદરથી ઉપશાખાઓમાં પાંદડા ઉત્પન્ન થયા તો એ બ્રહ્માજીમાંથી જ ઉત્પન્ન થયા, અને બ્રહ્માજીમાંથી જે વસ્તુઓ ઉત્પન્ન થઈ એને આપણે વેદ કહીએ છીએ. બ્રહ્માજીના મુખમાંથી ઉત્પન્ન થયા એને આપણે વેદ કહીએ છીએ. તો સંસાર રૂપી વૃક્ષની મુખ્ય શાખા થડ એ બ્રહ્માજી છે,

અને એમના વડે બધા કર્મો કરનારાઓ ની ઉત્પત્તિ પ્રાદુર્ભાવ થયો, એનાથી સંસાર બન્યો. તો વેદ વિહિત કર્મો જે લોકો કરે છે એનાથી સંસારનો વિકાસ થાય છે, એનાથી સંસારનું રક્ષણ થાય છે. પાંદડાઓ સંસારનો વૃક્ષોનો વિકાસ કરે છે અને એનું રક્ષણ કરે છે, માટે વેદો એ એના પાંદડાઓ છે. તો વેદરૂપી પાંદડાઓ છે આ વૃક્ષને જે જાણે તે સાચું જાણે છે. યસ્તમ વેદ સવેદ વેદ, આને જે તત્વતઃ જાણે તે સાચો જ્ઞાની છે. સાચા જ્ઞાનીએ શું કરવાનું છે? આ સંસારનું સાચું સ્વરૂપ જે છે તેને જાણવાનું છે. બાકી એક બાજુ નાશવંત ને એક બાજુ ચિરસ્થાયી એમ બે શબ્દો વપરાઈ ગયા. અવ્યય છે કારણ કે પરિવર્તનશીલ છે. દૂધમાંથી દહીં બન્યું તો દૂધનો નાશ નથી થયો, પરિવર્તન થયું છે. દૂધનું દહીંમાં પરિવર્તન થયું છે. સાંખ્ય દર્શન એમ કહેશે કે દુનિયાની કોઈ વસ્તુ નવી ઉત્પન્ન થતી નથી અને દુનિયાની કોઈ વસ્તુનો નાશ થતો નથી, એટલે એ અર્થમાં નાશ નથી થતો અને અવ્યય છે. એના પરિવર્તનશીલતાને કારણે એ અવ્યય છે, પરિવર્તન પામે પણ મૂળ તો હોય. તો એ અવ્યય એવું જે આ વૃક્ષ છે, એટલે એવો જે આ સંસાર છે, એવું જે સંસારનું સ્વરૂપ છે, એ સ્વરૂપને જે જાણે છે તે સાચો જ્ઞાની છે. તો એટલે આમ જ થયું ને કે ભગવાનની યોગ માયાથી આ જગતનું સર્જન થયું છે. અને આપણે જે જોઈએ છે તે આ જગત છે જે નાશવંત હોવા છતાં અનાશવંત છે, અનાશવંત હોવા છતાં નાશવંત છે. એવા આ સંસારને સાચી રીતે જાણવાનું અને સાચી રીતે જાણવા માટે શું કરવું? તો કે ઈશ્વરનું સ્મરણ કરવું. એને જો તમે જાણો તો તમે વેદવિત જાણનારાઓમાં, જ્ઞાનીઓમાં જ્ઞાની, વેદવિદ વેદને જાણનાર. વેદ એટલે માત્ર સંહિતાઓ બોલી નાખે કોઈ માણસ, ઘણા નંદવા ગણપતિ ગું હવા મહે એમ રટી નાખે, એને વેદવિદ ન કહેવાય. એના તત્વને જાણે તો તે માણસ આ સંસાર રૂપી વૃક્ષને તત્વતઃ

તો આ વૃક્ષમાંથી મુક્ત, તો આ વૃક્ષને જાણનાર કહેવાય. કેવી રીતે મુક્ત થવું એ પછી કહેવાના છે, એટલે આપણે એ વખતે જોવાના છીએ. અધશ્ચૂર્ધ્વં પ્રસૃતાસ્તસ્ય શાખા ગુણ પ્રવૃદ્ધા વિષય પ્રવાલઃ. હજી આના સ્વરૂપને સમજાવે છે આપણને કે આ વૃક્ષનું સ્વરૂપ કેવું છે. તો કે અધશ્ચૂર્ધ્વં પ્રસૃતાસ્તસ્ય શાખા ગુણ પ્રવૃદ્ધા વિષય પ્રવાલઃ અધશ્ચ મૂલાન્યનુસંતતાનિ કર્માનુબંધીનિ મનુષ્ય લોકે. અધશ્ચૂર્ધ્વં પ્રસૃતાસ્તસ્ય શાખા, આ વૃક્ષની ડાળીઓ, મોટું પીપળાનું ઝાડ હોય એમ કલ્પો, તેને કેટલી ડાળીઓ હોય, અનેક ડાળીઓ હોય, ડાળીઓ ઉપર અનેક પેલા પાંદડાઓ હોય, પાંદડાની બાજુમાં નાની નાની કૂંપળો ફૂટેલી હોય, એ બધાનું વર્ણન કરે છે અહીં ઉધી. ગુણ પ્રવૃદ્ધા અધશ્ચૂર્ધ્વં પ્રસૃતાસ્તસ્ય શાખા ગુણ પ્રવૃદ્ધા. ગુણ પ્રવૃદ્ધા એટલે ગુણથી વૃદ્ધિ પામે છે. સત્વ, રજસ અને તમસ એવા ત્રણ ગુણથી, જે ત્રણ ગુણની વાત 14માં અધ્યાયમાં કરી છે. પીપળાને પાણી તો પાડવું પડે ને, તો એ વધે. તો આ પાણી શું? તો કે ત્રણ ગુણ. ત્રણ ગુણ વડે, સત્વ રજસ તમસ વડે. આપણે તો સત્વ રજસ તમસ આત્મક કહ્યું છે. મૂળમાં પાણી જાય એ પાણી એની પેલી શાખા પ્રશાખાઓ રેસાઓ વડે છેક પાંદડા સુધી.

फूल सुधी फल सुधी पहुंचे। तो ये शू हो सत्व रजस ने तमस, सत्व रजस तमस गुण प्रवृद्धा विषय प्रवाला, विषय प्रवाल, प्रवाल इतले पिला कूपड़, पादरानी अंदर नानी नानी कूपड़ो फूटे ने, कूपड़ो कितनी बड़ी हो तो क्या विषय आ इंद्रियों ना जितला विषयों छे रूप रस गंध स्पर्श शब्द अब बताए ना विषयों छे आखनो विषय जो जितलो के दृश्य जगत छे ए कान नो विषय सांभळवू तो जे कई श्राव्य छे ते नाकनो विषय सूंघवू तो जे कई सूंघवा लायक छे ते जीभनो विषय चाखवू स्वाद तो जे कई आस्वादो दुनिया नी अंदर छे सारा के नरसा ते आ बधा विषयो छे इंद्रियो ना विषयो छे। इंद्रियो आवे એટલે ઇન્દ્રિયો ના વિષયો આવે, પેલા વિષયો હોય પછી ઇન્દ્રિય એને ઓળખે, ઓળખે એટલે પોતે ના ઓળખે ઉપાડી બુદ્ધિ ને મોકલે ને બુદ્ધિ ઓળખે, પણ ઇન્દ્રિયો ના વિષયો પોતપોતાના છે મર્યાદિત છે। વિષય પ્રવાલા આ વૃક્ષ ને શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ એવા બધા ઉપળો છે, કુપર સૂક્ષ્મ હોય ઝીણી હોય પછી પ્રગટ થાય ત્યારે એ વધારે મોટી થાય, ઇન્દ્રિયોથી થોડીક સૂક્ષ્મતા છે એના વિષયોમાં છે, તન્માત્રાઓ કહે છે સાંખ્ય તો

0: अधश्चूर्ध्वं प्रसृताः, ये अधश्च ऊर्ध्वं प्रसृताः, આવો એક વિષય, એક અશ્વત્થ વૃક્ષ, આપણે એના આખા વર્ણનને હજુ જોવાનું બાકી છે. હવે પછીના સમયમાં આપણે એને આ આખા શ્લોકને ફરી એક વખત સમજવાનો પ્રયત્ન કરીશું, જેની અંદર કહે છે કે અધશ્ચોર્ધ્વમ પ્રસૃતાસ્તસ્ય શાખા ગુણ પ્રવૃદ્ધ વિષય પ્રવાલઃ. એને આપણે જરા વધારે સારી રીતે સમજવું પડે એમ છે, એટલે હવે પછીના સમયમાં આપણે એને સમજીશું. અત્યારે અહીંયા સમાપ્ત કરીએ.
1: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો.
2: જીવન કે પ્રારંભિક વર્ષો મે હી તય હોતા હૈ કે બચ્ચો કા કિતના માનસિક વિકાસ હોગા ઓર વો જીવન મે કિતના આગે બઢેંગે. हमारी आंगनबाड़ियों में बच्चों का प्रारंभिक विकास, सही पोषण, भरपूर प्यार, गर्म ताज़ा भोजन और खेल खेल में सीखने के माध्यम से हो रहा है. साथ ही प्रधानमंत्री मातृ वंदना योजना के तहत पात्र धन राशि सीधे माताओं के बैंक अकाउंट में जमा कर सुरक्षित मातृत्व को सुनिश्चित किया जा रहा है. हमारी आंगनबाड़ी हमारी जिम्मेदारी के संकल्प के साथ 9 सितंबर 2026 से 8 अक्टूबर 2026 तक मनाया जा रहा है 9वां राष्ट्रीय पोषण माह.
3: देश के हर गरीब, हर व्यक्ति तक पोषण पहुंचाना भी सरकार की प्राथमिकता है.
2: आज ही अपनी नजदीकी आंगनबाड़ी से जुड़िए, क्योंकि हमारी आंगनबाड़ी है हमारी जिम्मेदारी.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 96 68 88, 95 12 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 95 12 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોસ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9599668 88 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

જ્યારે ગુલઝાર સાહેબની વાત આવે ને ત્યારે મને એક સોંગ એટલું યાદ આવે અને મને ચોક્કસપણે ગાવાનું બહુ જ મન થઈ જાય અને કદાચ તમને પણ એટલું જ મન થતું હશે અને એ હજી ગીત તમારા મનમાં ગુનગુનાવતું હશે. હું જરા

બહુ જ મજાની મહેફિલ જયારે ચાલી રહી છે ત્યારે ફરી આપણે સાંભળીએ ગુલઝાર સાહેબ ને અને સાથે એક મસ્ત મજાના સોંગ ને. તો બન્યા રહો રેડિયો પાલનપુર 90.4 FM પર.

જ્યારે ગુલઝાર સાહેબની રોમેન્ટિક વાતો યાદ આવે ને ત્યારે બહુ જ મજાની શાયરીઓ બનતી હોય છે. જેમ કે સુનો સુનો, જબ કભી દેખ લું તુમકો તો મુજે મહેસૂસ હોતા હૈ કે દુનિયા ખૂબસૂરત હૈ. ક્યા બાત હૈ, ક્યા બાત હૈ, એકદમ નાનકડી વાતમાં કેટલું સરસ કહી જાય છે. સુનો જબ કભી દેખ લું તુમકો તો મુજે મહેસૂસ હોતા હૈ કે દુનિયા ખૂબસૂરત હૈ. તો બન્યા રહો રેડિયો પાલનપુર 90.4 FM પર અને મદ મસ્ત રહો આજના શોની સાથે.

0: सुनिश्चित किया जा रहा है। हमारी आंगनवाड़ी हमारी जिम्मेदारी के संकल्प के साथ 9 सितंबर 2026 से 8 अक्टूबर 2026 तक मनाया जा रहा है 9वां राष्ट्रीय पोषण माह।
1: देश के हर गरीब हर व्यक्ति तक पोषण पहुंचाना भी सरकार की प्राथमिकता है।
0: आज ही अपनी नजदीकी आंगनवाड़ी से जुड़िए, क्योंकि हमारी आंगनवाड़ी है हमारी जिम्मेदारी।
2: નમસ્કાર, તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM, હું છું આરજી પ્રિયંકા। આજ આપણે માનવીની ભવાઈમાં પહોંચી ગયા છીએ, તેના અંતિમ પડાવની નજીક। પન્નાલાલ પટેલ દ્વારા લિખિત આ પુસ્તક, જેની અંદર માણસના જીવનની ભવાઈ એ માણસને ક્યાં લઈને પહોંચે છે એની વિશે પન્નાલાલ પટેલે આપણને અદ્ભુત નિરૂપણ કર્યું છે, અદ્ભુત લેખન કર્યું છે। તો ચાલો આગળ જાણીએ કે 56 દુકાળમાં આ માનવીની ભવાઈ એ માણસને ક્યાં લઈ જાય છે। ગામમાં થઈને જાણે કોઈ લશ્કર પસાર ન થયું હોય એવા ને એવા જ હાલ હતા। ચૂલા કોઠીઓ અને કોટલા ભાગી નાખ્યા હતા। દૂધ દહીંના વાસણ અને રાંધવાવાળા પેલા પાટુડા અને બેડાના એ ઠીકરે ઠીકરા હતા। જ્યારે કોઈને કોઈ ઠેકાણે તો પડભીતનો વહેમ પડતા ભીતની સાંઠીઓએ કાઢી નાખી હતી। કોટ ગુંજારમાં ખાડાએ પાડી નાખ્યા હતા। અનાજ સંતાડ્યું હોય તેમ ધારી નેસતો આ રીતે 2-4 જણનું અનાજ હાથ પગ થઈ ગયા હતા। પેલી ધાડમાંથી બચેલા દૂધણી ભેંસો પાડા અને બળદ વગેરે પણ હાથ લાગ્યા એ લઈ ગયા। કોઈને કોઈ ત્યાંથી તો ઘંટી, તો કોઈને ત્યાંથી સાંબેલા અને ઘરના કમાડ પણ તાણી ગયા હતા। આખા ગામમાં જો કોઈ બચ્યો હોય તો કાળું, જ્યારે ભારેમાં ભારે નુકસાન થયું હોય તો રણછોડ અને નાનાનું મજસ તોડી નાખી હતી। કોઠિયા નહોતા ચૂરે ચૂરા, 4 ભેંસો દૂધણી હતી તે પાડા સાથે લઈ ગયા। ઘોડીએ ગઈ અને સાંબેલુએ લઈ ગયા, પછી કમાડ ઘંટી ને તાંબા પિત્તળના વાસણોની તો વાત જ ક્યાં રહી। પેલી લંગડીના અંગ પર કપડાના નામે એક તાર સરખો એ ન રહેવા દીધો। એ બધું લઈ જવામાં લેખું ન ગણાયું એવું પેલું અણધમ ઘરેણું, અરે ખુદ માલી ડોસીનો જ અજવાળું થવા આવ્યું પણ હજુ સુધી પત્તો ન ખાધો। ઘરના માળા જોયા અને ઘાસના પૂળા ફેંક્યા, બારીની વાડ તપાસીને ઉકરડાનું ખાતર ફંફોડ્યું। પાછલા ખેતરને ડુંગરીએ આમ જવાનો ફરી આવ્યા, પણ એટલામાં માલી ડોશી ક્યાંય જડે જ નહીં। ક્યાં ગઈ હશે માલી ડોશી જાણીશું આ નાનકડા વિરામ બાદ। તમે ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે।

ઘરમાં ને ગામમાં સૌ કોઈ વિચાર પર પડી ગયા. અરે, ડોશી જાય ક્યાં? અજવાળું થયું ને વળી ગામના 15-20 માણસો જોવા નીકળ્યા. આ વખત તો કાળુએ વળી આવ્યો ને નાનાએ સાથે રાખ્યો. હેડ જો, પેલા ધોળા પાળાવાળી દાંતી પર જોઈ આવીએ. અરે, ધોળી ને કાળી બધીએ દાંતીઓ જોઈ નાખી. નાનાએ તો આશા જ છોડી દીધી. હા ભાઈ હા, પણ ધારો કે ઘરનું લૂંટાઈ જાય પણ ડોશીનું શું થાય? તું હેડ તો ખરી મારી સાથે. કાળુને બે બાજુની લાય હતી. પોતાને હાથે ડોશી જડે ને ભોગે જોગે ઘરેડું ન હોય તો કાં તો પોતાના જ માથે આવે ને નથી જતો ને નથી જતો તો એ લોકોને વહેમ પડે. કાળુને પૂરેપૂરો વહેમ હતો કે ડોશી પાછલા બારણેથી ભાગીને સીધી ડુંગળી ઉપર ચડી ગઈ હશે, પેલી ખાણોમાં જ જઈને ભરાઈ બેઠી હશે. કઈ જાનવર કરડી જાય કે પછી ગામનો કોઈ પેલા ચોક્યાતોમાંની કોઈ જોઈ જાય એનો હાથ ઝાલ્યો ન રહે તોય. પણ અત્યારે લગી જીવતી તો નથી જ. અને એવું જ નીકળ્યું. વચ્ચે ડોશીને આજુબાજુ બે મોટા પથ્થર. એવું લાગતું હતું કે જાણે કોઈ વિશાળ કાય બગલું સફેદ પાંખો પસારીને ન પડ્યું હોય. નાનાનું ધ્યાન પડ્યું. આ મરી રહ્યા. નાનો ઘરેણાની પોટલી ગોતવા માંડ્યો ત્યાં કાળું ડોશીના એ નગ્ન દેહ પર માથાનું ફાળિયું વીંટાળી રહ્યો. એનાથી બોલી જવાયું, અરે રામ રામ, છેવટે આ દશા. ફાંફા મારતા નાનાને ઉદ્દેશ્યો, જરા તો અક્કલ વાપર, ડોશીના લુગડા ઉતારીને લઈ ગયા છે તો ઘરેણું ક્યાં મેલ્યું હશે? બોલાવ હેડ, પેલા જોતો નથી કેડોમાં ઝટકો માર્યો છે, ટાંટિયા ઘસી ઘસીને ખાડા પાડે છે જો. અને સ્વગત બોલતો હોય તેમ ઉમેર્યું, જીવ નીકળતા કેટલી વિપત પડી હશે. ગામમાં ત્રાસ વર્તાયો. જ્યારે વહુ હતો અને પેલા પેટના દીકરાઓએ મરેલી ડોશી એ દુશ્મન જેવી લાગતી હતી. કહેવાય છે ને કે સત્તા, પૈસો અને લાલચ એ માણસના પોતાનાઓને પણ પારકા કરી દે છે. માલી ડોશી સાથે પણ એવું જ થયું છે. આગળ શું થાય છે માનવીની ભવાઈમાં જાણીશું આ મસ્ત મજાના ગીત પછી. તમે ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર 90.4 FM સાથે.

નાના એ તો કહ્યું પણ ખરું, કહેતી તીરે મરી જઈશ ત્યારે મારી છાતીએ વાળીને લઈ જઈશ. છેવટે એમ જ કર્યું. સ્મશાને મળદું નીકળ્યું ત્યારે તો ઉપર નાખેલું જૂના લુગડાનું કફન જોઈને આખું એ ગામ બોલી ઉઠ્યું, અરે રે બાપડી, મારું મારું કરતી હતી ત્યારે જોયાના કરમના લેખ. નક્કર 80 વર્ષે ડોસી મરે ને તે હીરના ચીર હોય અને આ નામના લેખિન લુગડું. સ્ત્રીઓ આરો માંડવા નદીએ નીકળી ત્યારે જ વાત કરતી હતી. બુન, ત્યારે ડોશીના કરમે એવા જ હતા, બાપડી વહુએને ગોગળે ગેસ નથી ઉતરવા દીધી, આખો અવતાર ભેગું કરે જ રાખ્યું, ને તમે ગણતર ગણો ને 8 દાયકામાં એને અંગૂઠા ભાળી ભાળીને કેટલા જ પાળા માર્યા હશે. તે માર્યા હશે 10 ઢોરના એ ઓછું દૂજણું મેં મારી સામે એકે વરસ નથી ભાળ્યું. પછી 1 વરસના 5 પાડા ગણીએ તોય કેટલા બધા થાય, ગણો હિસાબ. શંકરદાની વહુ બોલ્યા. કોઈને કોઈ જુવાનડીઓએ આંકડો બંધ બેસાડવા પડી તો પેલી ડોશીઓ બાપડીની પાછળ સર લાડવા નથી. અને પછી કાયટાની તો વાત જ ક્યાં રહી, કહી જીવ બાળતી રહી. અને પછી તો એ ડોશીઓએ પોતાની આવી દશા થશે કે શું એ સવાલ સાથે મરતા પહેલા પાછલી ચિંતા બારમાની તો કરી હતી. સ્વર્ગ લાડવા તો સૂઈ ગયા, પણ સ્મશાને ગયેલા ગામ લોકોને તમાકુનો અડધો જ લાડવો મળ્યો અને તે ઘરનો નહીં, શંકરદાએ ત્યાંથી માગીને આણ્યો ત્યારે.

ડોશીના સૂતક તો એ જ દિવસે ઉતારી નાખ્યા. જ્યારે ફૂલ તો નાનાએ એમ કહ્યું, નાખશું હવે અવતાર, એને પેટે જન્મ લઈશું ત્યારે, નાનું બોલતો હતો એટલું. બાકી રણછોડને મનમાં એટલી દાજ હતી, દુઃખ હતું, અને કેમ ન હોય. કાલ આ વખતે તો ઘરને આંગણે ઠાકોરના જેટલો ઠાઠ હતો, અને અત્યારે આખા ગામમાં આ લોકો જ ગરીબ હતા, કંગાળ હતા. મિલકતમાં મિલકત તરીકે બે બળદ રહ્યા હતા. તે રણછોડની વહુ ને સૂજી આવ્યું અને તે છોડતાકને હાંકી મૂક્યા. પાછલે બાણે કોઠમાં ને કોઠમાં હોય તો એ ચારે ચાલ્યા જાય, કાળુથી કહ્યા વગર ન રહેવાયું. પણ ત્યારે તમે સાચ્યું શું? બંદૂકના આ પેલા ધડાકા થયા ત્યારે કઈ કેટલી વારે ધાડાવી, ત્યાં સુધી તો ધાર્યું હોત તો. અરે, અમે તો ધાનની ગાંસડીઓ બાંધી રાખી હતી. મેં કીધું કે જે જશે એક એક વહેલું જશે. લુગડાનાએ પોટલા બાંધી રાખ્યા હતા, પણ આ કાળસાળી ડોશીએ ભૂલાવ્યા અમને. કરણાની પોટલી તો ડોશી આખા દનથી છાતીએ બાંધીને ફેરવતી હતી. મી મીકુ આપણે હજાર ધંધે, ત્યારે છોડને ડોશી સાચવતી, પણ એને કોગળીએ થાય એ પેલી બંદૂક છૂટતા જ એવડું તો કહેવા રહ્યું કે હું જાઉં છું રણછોડ. એટલે અમે હતા એને ખોળવામાં વળ્યા, અને ત્યાં તો ઝાંપામાં અવાજ થયો. પછી દાણાની ને લુગડાની પોટલીઓ ક્યાં રહેવા લેતા? અક્કલના ખા તે વળી ખાલી મજૂર મારી નાખ્યું, અને ત્યારે એના કરતા કોઠી ઉગાડી રાખી હોત તો આ વડવાઓની એટલી વસ્તુ રહેત. ભાઈ, જવાનું થયું એ જતું રહ્યું, અને અવળું સૂજ્યું. નકર તમે તો વચાર કરો, એક ડોશી નાઠામાં કેટલા કેટલું ઉછાપાત કરતી. આ બધા કરમના વાંક. શંકરદાના કથનને સૌએ ટેકો આપ્યો.

જે ઉપર ડોશીનું મળદું મુકાયું અને કોઈ બોલી ઉઠ્યું, અરે ભાઈ ડોશીના મોંમાં કંઈ મેલવાનું? નાનો ચીડાઈ ઉઠ્યો. અભાગણીએ અમારા હાથમાં રૂપાની વિંટી જ સરખી રહેવા દીધી નથી અને કટકા કાપીને મેલીએ? મરદા ઉપર લાકડું મૂકતા ઉમેર્યું, એ તો ચાલશે હેડો, બધું અણધણ ઘેણું લઈને હેડતી થઈ છે. કળુએ મનમાં આ દીકરા તરફ ધૃણા વરસાવી પોતાના હાથની વિંટી ભાગીને ડોશીના મોંમાં એક કટકો મૂકી આવ્યો. દૂર ઉભેલા એ વૃદ્ધ આધેડોએ શંકરદાસ સ્વગત બોલ્યા, અરે ભગવાન, તારી લીલા કાળ મૂઢો કરતી હતી ત્યારે એ જ કાળ મૂઢાની વેટી અંતકાળે કામમાં આવી. આ સાંભળી લોકોને થયું જાણે ભગવાનને ડોશીને શિખામણ રૂપ ખાસડું ન માર્યું હોય. પણ એ લોકોને ક્યાં ખબર હતી કે શિખામણનું ખાસડું ખાનાર માનતા હતા એ માલી ડોશી તો ક્યાંની રવાના થઈ ગઈ છે, નહીં તો કાળોની પેલી રૂપાની રેખને થૂક કરતીને થૂકી ના દીધી હોત. ચિતા શાંત પડતા ગામ લોકોએ નાહી લીધું અને ઘરે આવ્યા. ઘર સામે નજર પાડતા રણછોડ અને નાનો એ નાના બાળકની જેમ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા.

બહારથી તો દુનિયાને એમ જ દેખાડ્યું. અરે કહ્યું પણ ખરું, કેમ રડવું ના આવે ભાઈ? આ દુખે ડોસીએ દીકરા મોટા કર્યા, 9 મહિના પેટ ડલાયા છે, જનતાને કોણ ન સાંભળે. બાકી અંદર ખાને તો સૌ કોઈ આ વિલાપનું કારણ સમજતા હતા. મનમાને મહેમા કહેતા ડોશી તો મરી ગઈ, પણ પાછળ આ ઘરેણાને મારતી ગઈ. પછી રડવું કેમ ના આવે, પણ સમાજના રિવાજે માન આપીને રડતી કૂટતી વહુઓ લાંબા સાદ પાડી અને રોતી રહી. જ્યારે ખોડી તો ગાળ જ ભાંડતી હતી, કાળ સાડીનું પહેરવાનું એ ના રહેવા દીધું. લમણે હાથ દઈને બેસેલા નાનાને અળખામણી ખોડીના વેણ એ વાલા લાગ્યા. ટાપસી પૂરતા ગંગણ્યું, હેડતી હોય એવા ઠેકાણે થઈને પાછળ ઘોડો દોડાવો તોય હાથમાં ના આવે. નાનાના મનમાં એમ જ હતું, અરે દેખાતું જ હતું. ડોશી જાણે ઘરેણાની પોટલી સાથે આકાશ માર્ગે હેડતી હતી અને કહેતી હતી અંગૂઠો દેખાડીને, લો હવે રાખો તમારી બૈરીઓને, હું તો આ બધું લઈને જાઉં છું. અને આ કલ્પના સાથે નાનો ભાન ભૂલ્યો, ક્રોધમાં અંધ બનીને છાતી પર મુક્કા માનીને બરાડે રહ્યો હતો. જતી રહી તો જા, પણ યાદ રાખજે, આ દેવને ઘરે તારા ગોગળામાં બચકું ના ભરું તો તારા પેટ જણ્યો નહીં.

હાથે પગે થઈ બેઠેલા રણછોડના ઘરનાએ સવારના ટંકની તો ચિંતા જ ન હતી. ચિંતા હતી રિવાજ પ્રમાણે ગામનાને અને શંકરદા કોદર વગેરેને બે ચાર જણને મળીને ગેસ છાશમાં કડવામણ કરાવ્યું. પણ સાંજે રણછોડની મિલકત ગઈ, પણ શાક તો હતી ને, પણ શું કામની આ શાક? ડેગડીએ ને શેરપુર કોઈ વાણિયાને ત્યાંથી અનાજ લાવે, પણ આવામાં તો કોની માએ સવાર સેર સૂંઢ ખાધી છે કે ગામ બહાર પગ મૂકે ને મૂકે તોય કદાચ, પણ એ 50 ગામના પંથ સલામત પૂરો કરવો એ અસંભવિત હતો. જ્યારે ગામમાં તો વધારેમાં વધારે કાળુ પાસે જ દાણા હતા ને કંઈક હતા શંકરદા પાસે, બાકી બીજા તો કોઈને કોઈ બે મણ ને કોઈ પાંચ છે. તો વળી અડધું ગામ તો આ ધાડ પહેલા જ અનાજના નામે પરવારી બેઠું હતું. આંબલીની કુંપણો ને મુખની છાલ વાટીને રાંધીને ખાતું હતું. પછી રણછોડ મુખીનું કોના પેટમાં બળે કાળુને વિચારવું પડ્યું. 10 શેર દાણા રણછોડને ત્યાં જઈ મૂકી આવ્યો. હમણાં તો ધકાવો, જોકે નાનાની તો લેવાની જરાય ઈચ્છા નથી, પણ શું કરે, ખુદ માં જણ્યો નાથો જ છૂટી પડ્યો, પછી બીજું કોણ. છતાંય ખાતા ખાતા એને થયા કર્યું, કાળીઓ મને જન્મભેર મેણા મારવાનું. આ જ તો છે માનવીની ભવાઈ. જે કાળુને આ જીવન માલી ડોશીએ પોતાનાથી દૂર રાખ્યો, પોતાનો દુશ્મન ગણ્યો, અને એ જ કાળુની વીંટી એ માલી ડોશીને હાથે આવી. જે કાળુને રણછોડ અને નાનાએ કદી પોતાનો ભય ન ગણ્યો, એ કાળુએ જ છેલ્લા ટાઈમે એમને ખાવા માટે દાણા આપ્યા. આ જ છે કુદરતનો ન્યાય. કુદરત એ ક્યારેય પોતાનો ન્યાય કરવાનો નથી છોડતો, ભલે આજે નહીં તો કાલે. કહેવાય છે ને કે કુદરતના ઘેર દેર છે પણ અંધેર નહીં. અને જ્યારે તમે શાંતિથી ચૂપચાપ પોતાનો સમય કાઢો છો અને જેને જે બોલવું એ બોલવા દો છો, ત્યારે તમારો જવાબ એ પૂરવા માટે ખુદ સાક્ષાત કૃષ્ણ આવે છે, કુદરત આવે છે. આગળ માનવીની ભવાઈમાં શું થશે જાણીશું આવતા એપિસોડમાં. હું છું આરજે પ્રિયંકા અને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રેડિયો પાલન.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 91.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડ

કરવા માટે વોટ્સએપ નંબર છે 9512 99 66 88 95 12 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું 9512 99 66 88 95 12 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: अब इसी के साथ हमारा आज का उमंग कार्यक्रम यहीं समाप्त होता है। अब आपकी मित्र विमलेश को उमंग कार्यक्रम की तकनीकी टीम के साथ कल तक के लिए आज्ञा दीजिए। नमस्कार।
1: उमंग, उमंग, उमंग, उमंग, उमंग।
2: जीवन के प्रारंभिक वर्षों में ही तय होता है कि बच्चों का कितना मानसिक विकास होगा और वो जीवन में कितना आगे बढ़ेंगे। हमारी आंगनबाड़ियों में बच्चों का प्रारंभिक विकास, सही पोषण, भरपूर प्यार, गर्म ताज़ा भोजन और खेल खेल में सीखने के माध्यम से हो रहा है। साथ ही प्रधानमंत्री मातृ वंदना योजना के तहत पात्र धन राशि सीधे माताओं के बैंक अकाउंट में जमा कर सुरक्षित मातृत्व को सुनिश्चित किया जा रहा है। हमारी आंगनबाड़ी हमारी जिम्मेदारी के संकल्प के साथ 9 सितंबर 2026 से 8 अक्टूबर 2026 तक मनाया जा रहा है 9वां राष्ट्रीय पोषण माह।
3: देश के हर गरीब हर व्यक्ति तक पोषण पहुंचाना भी सरकार की प्राथमिकता है।
2: आज ही अपनी नजदीकी आंगनबाड़ी से जुड़िए, क्योंकि हमारी आंगनबाड़ी है हमारी जिम्मेदारी।
4: તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર। હું પ્રિયરાજ સૌ બાળ મિત્રોનું સ્વાગત કરું છું બાળ સભામાં।
5: કાગડો કાળો કેમ છે? ઘણા વર્ષો પહેલા પક્ષીઓ માત્ર સફેદ રંગના જ હતા। એનાથી કોઈને ખબર પડતી નહીં કે કયું પક્ષી કયા પ્રકારનું છે। અને તમે જ વિચારો, સફેદ પક્ષી લીલા ઝાડ પરથી તરત દેખાઈ જતું, એટલે શિકારીઓ માટે બહુ જ હેલું હતું કોઈ પણ પ્રાણી અને પક્ષીઓનો શિકાર કરવો। આ વિચારીને બધા જ પક્ષીઓ ડરવા લાગ્યા હતા। ચકલી, પોપટ, ઘુવડ, મોર, ગરુડ બધા જ એ જગ્યાએ ભેગા થયા અને તેમણે ભગવાનને આ સમસ્યા કહી। ભગવાનને બધી જ વાત સાંભળી અને એ બધાની પ્રોબ્લેમને સમજ્યા અને કહ્યું,
6: પ્રિય પક્ષીઓ, હવે હું રંગો બનાવીશ, તમે બધા 8 દિવસ પછી મને મળો, હું તમને જુદા જુદા રંગો આપીશ।
5: બધા જ પક્ષીઓ એ દિવસની રાહ જોવા લાગ્યા અને એ દિવસ જલ્દી જ આવી ગયો। બધા જ પક્ષીઓને એકબીજાને બોલાવી લીધા, બધા ભગવાન પાસે પહોંચી ગયા। સૌથી પેલા પોપટે કહ્યું,
7: ડિયર ગોડ, હું લીલા ઝાડ પર રહું છું, તો તમે

0: ત્યારે મને લીલો રંગ આપો, આથી હું શિકારીને દેખાઈશ નહીં, અને મને લાલ મરચું બહુ ગમે છે, તો તમે મારી ચાંચ લાલ બનાવો,
1: ભગવાને કહ્યું.
2: ઓકે.
1: અને પોપટને એનો મન ગમતો રંગ મળ્યો. પછી ચકલીનો વારો આવ્યો.
3: મારા ભગવાન, હું માટીમાં જ દાણા ચડું છું, અને મારો માળો પણ સુકાયેલા ઘાસના તણકલાનો હોય છે, તેથી તમે મને એવો જ રંગ આપો.
1: ભગવાને તેની પણ ઈચ્છા પૂરી કરી. પછી ગીધનો વારો આવ્યો. તેણે કહ્યું,
4: ભગવંત, હું ઉપર ઊંચા પહાડોમાં રહું છું, એટલે મને એ પ્રકારનો રંગ આપો.
1: એટલે ભગવાને તેને કથ્થઈ રંગ આપ્યો. પછી સુંદર મોરનો વારો આવ્યો. એને ત્યાં રાખેલા બધા જ રંગો ગમતા હતા. એ નક્કી ન કરી શક્યું. એણે કહ્યું,
0: ડિયર ગોડ, પ્લીઝ મને બધા રંગો થોડા થોડા આપો.
1: ભગવાને એની ગરદન ચમકતી બ્લુ રંગની બનાવી, લીલો અને વાદળી રંગ પીછાનો આપ્યો, અને પીછા પર પીળા રંગના ટપકા. થોડા સમય પછી લગભગ બધા જ રંગો વપરાઈ ગયા, પરંતુ કાગડો, ઘુવડ, બતક અને હંસ ત્યાં આવ્યા નહોતા. બીજા પક્ષીઓએ તેમને જવા કહ્યું.
0: એ, તમે જાઓ, તમે મોડા જશો તો બધા જ રંગો વપરાઈ જશે.
1: કાગડો અને ઘુવડ તરત પહોંચી ગયા, પરંતુ ત્યાં થોડા જ રંગો બચ્યા હતા. હવે શું? તેમણે આજીજી કરી.
5: કાવ કાવ, ભગવાન, બધા જ રંગો ભેગા કરીને અમને એક નવો જ રંગ આપો.
1: ભગવાન મનમાં હસ્યા. એમને ખબર હતી કે બધા જ રંગ ભેગા કરશે તો કાળો રંગ બનશે. પણ તેઓ ચૂપ રહ્યા. એમણે બધા રંગો ભેગા કર્યા અને કાળો રંગ એમણે આપ્યો. બંનેએ એકબીજા સામે જોયું. બંને સંપૂર્ણ કાળા રંગના, પણ હવે કંઈ થઈ શકે નહીં, અને તેઓ ત્યાંથી ઉડી ગયા. તેમણે બતક અને હંસને જોયા. એ બંને કાગડા અને ઘુવડના રંગ પર હસી રહ્યા હતા. કાગડો ગુસ્સામાં બોલ્યો,
5: કાળા છે તો શું થયું? બ્લેક સુંદર રંગ છે, અમારી પાસે રંગ તો છે, તમારી પાસે તો રંગ જ નથી. ટોક ટોક ટોક ટોક.
1: જોયું બાળકો, આપણે સમયસર ન પહોંચીએ તો શું થાય?
6: બાળ મિત્રો, આપણને સૌને વાર્તા સાંભળવી ખૂબ જ ગમે છે, અને બાળ ગીતો પણ. એટલે જ હું પ્રિયરાજ બપોરની સભામાં તમારા માટે રેડિયો પાલનપુર પર લઈ આવીશ વાર્તાઓ અને બાળગીતો. તમે બધા 2 વાગે તૈયાર થઈ જજો મારી સાથે રેડિયો પાલનપુર પર, આપણી સભામાં, બાળ સભામાં.

નું નામ છે મૂરખ ગધેડા અને સમજુ બકરીઓ. એક ઝરણું હતું, તેના પર લાકડાનો એક સાંકડો પુલ હતો. એકવાર એક કાળો ગધેડો તે પુલ ઉપર થઈને પસાર થતો હતો.

0: તે સામેથી બીજો સફેદ રંગનો ગધેડો આવતો હતો. પુલ ખૂબ જ સાંકડો હોય, બંને ગધેડા એક સાથે પસાર થઈ શકે એમ નહોતું. કાળા ગધેડાએ બરાડ પાડીને કીધું,
1: મારા રસ્તા વચ્ચે તે હટ.
0: સફેદ ગધેડાએ પણ સામે એવી જ બરાડ પાડીને કહ્યું,
1: અરે ઓ મૂર્ખના સરદાર, કાળિયા પાછો હટ, નહીં તો તને આ ઝરણામાં ફેંકી દઈશ.
0: આમ તે બંને ગધેડા માથા ભીડાવી પુલ પર લડવા લાગ્યા. બે માંથી કોઈ પાછો હટતો નહોતો. પછી બંને એકબીજાને ધમકાવા લાગ્યા અને પુલ પર લડવા લાગ્યા. એથી બંને નીચે ઝરણામાં પડી ગયા. ઝરણાના ઝડપી વહેણમાં તેઓ ઊંડા પાણીમાં ડૂબી ગયા. થોડા સમય પછી બે બકરીઓ એ જ પુલ પર સામે આવી. તે બંને ડાઈ અને શાંત સ્વભાવની હતી. થોડી વાર તેમને શું કરવું તે સમજાયું નહીં. પછી તેમાંની એક બકરી નીચે બેસી ગઈ અને સામેની બીજી બકરી તેના શરીર ઉપર થઈને ચાલી ગઈ. પછી બેઠેલી બકરી ઊભી થઈ ને પોતાના રસ્તે પડી. આમ બંને બકરીઓ સલામત રીતે પુલ પાર કરી ગઈ. આ વાર્તાથી આપણને એ સમજમાં આવે છે કે ઝઘડવાથી પોતાનું જ નુકસાન થાય.

0: પસાર થતો હતો ત્યારે તેની નજર એક સોનાની બંગડી ઉપર પડી.
1: ચાલો આ રાખી લઉં છું, કઈ કામ આવશે. દેખાડવા માટે લાલચ તો મળી, હવે શિકારની રાહ જોઉં છું.
0: એ જ સમયે એક યાત્રી તળાવના બીજા કિનારાથી પસાર થતો હતો. ત્યારે તેની નજર યાત્રી પર પડી.
1: આહ, મનુષ્ય બહુ જ સ્વાદિષ્ટ હોય છે અને લાલચી પણ. અરે સાંભળો, સાંભળો તો, સોનાની બંગડી જોઈએ છે? મારા તો કઈ કામની નથી આ.
2: સોનાની બંગડી? અરે વાહ, બહુ સુંદર છે, પણ નહીં, એના માટે પોતાનો જીવ કોણ જોખમમાં નાખે.
0: પણ થોડી વાર વિચારીને તેણે કહ્યું,
2: બંગડી મળી હોત તો સારું થાત, પણ તારા જેવા ખતરનાક જનાવર પર હું ભરોસો કેવી રીતે કરું?
1: તમારો વહેમ તો સાચો છે. પહેલા હું ખૂબ જ ઘાતકી હતો, પણ એક સંન્યાસીએ મારું જીવન બદલી નાખ્યું. આ બાજુ આવો અને લઈ લો આ સોનાની બંગડી.
2: પરંતુ હું જો નજીક આવ્યો તો તું મને સુંઘતા જ સંન્યાસીની વાત ભૂલી જઈશ.
1: અરે નહીં નહીં, આમ પણ હું વૃદ્ધ થઈ ગયો છું, મારા નખ તો ઘસાઈ ગયા છે, ડરવાની કોઈ જરૂર નથી. આવો આવો, આ તરફ આવો અને લઈ લો આ.
0: યાત્રીની લાલચે વાઘનો ડર ભૂલાવી દીધો.
2: લાગે છે સાચે જ બદલાઈ ગયો છે આ. ચાલો બંગડી લઈ જ લઉં છું.
0: પણ જેવો એ પાણીમાં ઉતર્યો, થોડી જ વારમાં,
2: અરે નહીં, આ તો કીચડ છે, હું ફસાઈ ગયો, બચાવો, મને કોઈ બચાવો.
0: વાઘ હવે આરામથી યાત્રી પાસે ગયો અને તેને બહાર કાઢીને તેના પર તૂટી પડ્યો.
2: હે ભગવાન, કેટલો મૂર્ખ નીકળ્યો, લાલચે તો મારો જીવ જ લઈ લીધો.

0: બાળ મિત્રો, મજા પડી ને? તો તમારા મોટા ભાઈ બહેન કે મમ્મી પપ્પાને રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર મેસેજ કરવાનું કહેજો, અને આપણે મળીશું ફરીથી બાળગીતો અને વાર્તાઓ સાથે આવતીકાલે બપોરે 2 વાગે રેડિયો પાલનપુર પર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો 90.4 FM રેડિયો પાલનપુરની સાથે.
1: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શહેર નો અવાજ એટલે 90.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેર ની પોતાની ઓળખ, આ શહેર ની પોતાનું ટેલેન્ટ, યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાન ના પ્રચાર પ્રસાર ના તમામ કાર્યક્રમ સાથે સમુદાય ની તમામ અવાજ ને વાચા આપતું એક માત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે. અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

શહેર નો અવાજ એટલે 90.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેરની પોતાની ઓળખ, આ શહેરની પોતાનું ટેલેન્ટ, યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાનના પ્રચાર પ્રસારના તમામ કાર્યક્રમ સાથે સમુદાયની તમામ અવાજને વાચા આપતું એકમાત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.

એકલા હાથે સફળ પાર થતું નથી, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે. પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે, અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે. આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ. અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે. ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે. બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે, એવી શુભેચ્છા સર. સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.

દર્શક મિત્રો, કૃષિ દર્શન કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો સમય છે એ આધુનિકતાનો, અને ખેતીમાં પણ તેના લાભ આપણને જોવા મળી રહ્યા છે. ખાસ વાત એ છે કે ગુજરાતમાં દિવસે દિવસે જે બાગાયતી ખેતી છે તેનો વ્યાપ વધી રહ્યો છે, અને તેને કારણે જે ગુજરાતમાં ઉત્પાદન છે તેમાં પણ ખાસો સુધારો જોવા મળી રહ્યો છે, અને તેને લઈને કહેવાય કે એક પ્રકારે ગુજરાતમાં બાગાયતી ક્ષેત્રે ક્રાંતિ આવી છે. એવા કેટલાક સફળ ખેડૂતો છે કે જે ગુજરાતને તેને લઈને સમૃદ્ધ કરી રહ્યા છે. તો આ જ વિષય પર આજે આપણે ચર્ચા કરીશું, અને તે પણ ફિલ્ડમાં આજના કૃષિ દર્શન કાર્યક્રમમાં.

0: નમસ્કાર દર્શક મિત્રો, કૃષિ દર્શન કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં બાગાયતી ખેતીને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવે છે અને તેને જ લઈને જે વિવિધ બાગાયતી પાકો છે તેના સફળ ખેડૂતો પણ આપણને જોવા મળી રહ્યા છે અને ત્યાં સુધી કે એ સફળતાને લઈને જે અન્ય ખેડૂતો છે, જે અન્ય પાક લે છે, તેઓ પણ બાગાયતને સફળતાપૂર્વક લઈને તેઓ આગળ વધી રહ્યા છે. અને અમરપુરા ગામમાં એક એવા જ સફળ ખેડૂત છે, પ્રગતિશીલ ખેડૂત છે કે જેઓ બાગાયતી ખેતી અને તેમાં પણ ખાસ કરીને આંતર પાક દ્વારા સફળતા તેમણે પ્રાપ્ત કરી છે. ચાલો તેમને મળીએ, આજ વિશે વધુ માહિતી પ્રાપ્ત કરીએ. રણછોડજી, આપનું ખૂબ સ્વાગત છે. નમસ્કાર.
1: નમસ્કાર.
0: સૌથી પહેલાં અમારા દર્શક મિત્રોને માહિતી આપશો કે આપ જે બાગાયતી ખેતી કરો છો તો કયા કયા પાક લો છો અને એનું ઉત્પાદન આપણને કેવું મળે છે તે દર્શકોને જણાવો.
1: અહીંયા અમારી જમીન થોડીક નીચાણવાળી છે અને ચોમાસામાં બીજા પાકોમાં અમને ઘણી બધી તકલીફો પડતી હોય છે, એટલે ચોમાસું ગયા પછી અમારે આ બાગાયતી ખેતી પાકો લેવા માટે બહુ સરળતાથી લઈ શકાય છે, એટલા માટે અમે બાગાયતી પાકો તરફ વળ્યા છીએ. ઘણા બધા ક્રોપ એવા છે જે 3 મહિનાની અંદર તૈયાર થતા હોય છે, એવા ક્રોપ પણ અમે વર્ષની અંદર લેતા હોઈએ છીએ. ડિસેમ્બર પછી જાન્યુઆરી ફેબ્રુઆરી એ મહિનામાં અમે તરબૂચ છે, કાકડી છે, ટમેટા, મરચા આ બધા પાકો 3-3 મહિનાના ક્રોપનું વાવેતર અમે કરીએ છીએ. અને ગલગોટા પણ વર્ષમાં 2 વાર અમે તૈયાર કરીએ છીએ, જે ચોમાસે તૈયાર કરીએ છીએ. નવરાત્રિથી લઈ દિવાળી અને દેવદિવાળીની સુધી ચાલે એવો ક્રોપ છે. અને જે ચૈત્ર મહિના માટે તૈયાર કરીએ છીએ અમે જાન્યુઆરીમાં એનું વાવેતર કરતા હોઈએ છીએ. તો જાન્યુઆરીથી લઈ અને એપ્રિલથી મે સુધી એક પાક ગલગોટાનો ચાલતો હોય છે, એ પાક પણ અમે લઈએ છીએ. મરચાનો પાક પણ એ થોડોક લોંગ ચાલે છે, લગભગ 3-4 મહિનાનો ક્રોપ છે. અને ધાન્ય પાકોમાં અમે એરંડા, કપાસ અને પશુપાલનના વ્યવસાય માટે અમે લીલા ઘાસચારાની પણ ખેતી કરતા હોઈએ છીએ.
0: અચ્છા, દર્શકોને આપણે એ જણાવો કે તમે કેવું કે આંતર પાક લો છો, બરાબર, આ પાકની સાથે આ પાક લો છો, તો તેનું કારણ શું અને તેનાથી ફાયદો થાય તો શું થાય?
1: આંતર પાક ના લઈએ તો એક કોઈ બી પાક લગાવીએ તો એક પાકમાં કદાચ કોઈ ભાવના કારણે કે કોઈ રોગ જીવાતના કારણે પાક જો નિષ્ફળ જતો હોય તો અમને ટોટલી ખર્ચોનો પાક અમને નિષ્ફળ જાય અને અમને પૂરું વળતર મળતું હોય. એટલે અમે બંને પાક લગાવવાનું કારણ એક કે કોઈ બી એક પાકમાં કદાચ નુકસાન જાય ભાવના કારણે કે કોઈ રોગ જીવાતના કારણે નુકસાન થતું હોય છે તો એક પાક કદાચ સારો રહે અને ભાવ સારા આવે તો એમાં અમને સારું રહે. અને બીજું કે મજૂરી તો અમારે જે કરતા હોઈએ એ જ મજૂરી એની અંદર લાગતી હોય છે, નિંદામણની કે અને એની અંદર જે અમે ટ્રીટમેન્ટ કરીએ છીએ વોટર સોલ્યુબલ ખાતરોના કે કોઈ દવાના સ્પ્રે આવતા હોય તો એક પાકમાં એના જ ખર્ચામાં અમારે એ ક્રોપ તૈયાર થતા હોય છે, એટલા માટે અમે આંતર પાક પસંદ કરીએ.
0: અચ્છા, તમે તડબૂચની સાથે ભીંડા ઉગાડો છો, બરાબર, એવી રીતે ફૂલની સાથે આપ ચોળી ઉગાડો છો, તો આ બંને જે પાક છે બંને અલગ અલગ છે, એક કઠોળ વર્ગનો પાક છે, એક બાગાયતી છે, તો બંને વચ્ચે અંતર કેટલું રાખવું પડે?
1: બંને છોડ વચ્ચેનું અંતર જે અમે મલ્ચિંગ 2 હોલવાળું લઈએ છીએ, ફૂટના અંતરે એના હોલ આવતા હોય છે, તો અમે બંને લાઇનમાં એક હોલ છોડી અને બીજા હોલમાં અમે તરબૂચનું વાવેતર કરતા હોય છીએ. વચ્ચે જે એવું હોલ ખાલી રહેતો હોય છે એની અંદર અમે આંતર પાકમાં કોઈ બી રીંગણ લઈએ યા ભીંડા કોઈ બી પાક અમે લેતા હોઈએ છીએ.
0: અચ્છા રણછોડજી, આ જે વિસ્તાર છે દેત્રો, જે ખાસ કરીને ઉનાળામાં એકદમ સૂકો કહેવાય એવો આ પ્રદેશ છે, અહીંયા પાણી લગભગ કેટલા ફૂટ?

0: મળે છે. અને પહેલા જયારે આપ છૂટું પાણી જયારે ખેતરમાં વેવડાવતા હતા, હવે આપ ટપકનો ઉપયોગ કરે છે, તો પાણીમાં લગભગ કેટલી બચત જોવા મળે છે?
1: અમારા વિસ્તારમાં પાણીનું સ્તર પહેલા તો 600 થી 800 ફૂટે હતું, અત્યારે નર્મદાના નીર વહેતા પાણી થાય એના કારણે અત્યારે થોડુંક એનું સ્તર ઊંચું છે. અને ટપકની વાત કરું તો ટપકના કારણે ઘણું બધી પાણીની બચત થતી હોય છે. અને અમારા વિસ્તારમાં આમ તો છૂટા પાણીથી જે ચીલા ચાલુ ખેતી કરે એમાં એક જ પાક લેતા હોય છે સિઝનનો, અને આજે હું ટપકથી ખેતી કરું એમાં અમે વર્ષમાં 3-3 પાક લેતા હોય છે ટપકના કારણે, અને એમાં પાણીની ઘણી બધી બચત થતી. પેલું વીઘા દીઠ 2-3 કલાક 4 કલાક છૂટા પાણીથી પીએ તમે કરતા હોઈએ, અને ટપકથી અમે મિનિમમ 1-1.5 કલાકમાં વીઘો ટપકથી પી જતો હોય છે.
0: અચ્છા, ઘણીવાર ખેડૂતને એ પ્રેરણા કોઈ આપવા વાળું હોય કે ભાઈ આવું કરો તો આ ફાયદો થશે, ટપક માટેની પ્રેરણા તમને કોણે આપી?
1: ટપક માટેની પ્રેરણા અમે ઘણી વખત આ ચાલુ ચીલા ખેતીથી ખરેખર કંટાળેલા હતા, અને સોશિયલ મીડિયાના માધ્યમથી અમે એક આ નવી ટેકનોલોજી જોતા હતા સોશિયલ મીડિયાના માધ્યમ, તો અમને પણ એક એવો વિચાર આવ્યો કે આ ટપક મલ્ચિંગથી જો ખેતી કરશું તો કંઈક ને કંઈક આમાં ફાયદા થશે. એટલે પહેલાં તો અમે આ ટપક મલ્ચિંગથી વંચિત હતા, એટલે ટપક કેવી રીતે કરવી, ટપક શું છે એ અમે જોયું નહોતું કે જાણ્યું નહોતું, એટલે અમે બીજા ખેડૂતોથી આ પ્રેરણા લઈ અને શીખવા મળ્યું હતું. અને શરૂઆતમાં તો ટપક કરવી હતી એટલે અમારી પાસે પહેલાં તો ખેતરમાં કોઈ સગવડ હતી નહીં, એટલે ટપક ઘણી સિસ્ટમથી થતી હોય છે. કોઈ બોરથી કનેક્શન કરી ટપક કરતા હોય છે, કોઈ વોચ બનાવી મોટર દ્વારા ટપકની સિંચાઈ કરતા હોય છે, એટલે બીજા ખેડૂતો પાસેથી શીખી અને મેં આ શરૂઆત કરી હતી ટપક અને મલ્ચિંગથી. અત્યારે બહુ સરળ થઈ ગયું અમારા માટે ટપક કરવું, અત્યારે સરળ થઈ ગયું.
0: વિરામ બાદ આપનું ફરી એકવાર સ્વાગત છે કૃષિ દર્શન કાર્યક્રમમાં. અચ્છા, આપે જે વાત કરી કે આજે ટેકનોલોજીનો આપે ઉપયોગ કર્યો, તો ખાસ કરીને આર્થિક રીતે તમને શું ફાયદો જોવા મળ્યો, જમીનની ફળદ્રુપતામાં કોઈ ફેર જોવા મળ્યો?
1: ટપક અને મલ્ચિંગથી પહેલાં તો આર્થિક રીતે ઘણો બધો ફાયદો થયો, કારણ કે છૂટા પાણીથી જે આપણે ફળ, ધારો કે ટેટી હોય, તરબૂચ હોય, ટમેટા હોય, એ બધા જમીન અડીને તૈયાર થવાવાળા પાકો છે. એ છૂટા પાણીથી જે અમે પહેલાં કરતા હતા એની અંદર ઘણી બધી તકલીફો, માર્કેટમાં અમે જ્યારે અમારો માલ મૂકીએ ત્યારે જે મલ્ચિંગથી તૈયાર કરેલા હોય એ અને ચાલુ ચીલામાં જે છૂટા પાણીથી તૈયાર કરેલા એમાં ઘણો બધો ડિફરન્સ હોતો હતો. અત્યારે અમે જે ટપંગ મલ્ચિંગથી શરૂઆત કરી એટલે અમારા પાકોની ગુણવત્તા વધી, જમીનની ફળદ્રુપતા પણ વધી, અને હાલ માર્કેટમાં અમે જે અમારો માલ મૂકીએ એટલે પહેલાં વેચાઈ જાય છે. પહેલાં અમારો માલ વેચાતો નહોતો, અત્યારે અમને ટપક મલ્ચિંગના મોટા એ ફાયદા થાય.
0: રણછોડજી, ખાતર અને દવાનો છંટકાવ એ જે તે પાકોમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવતા હોય છો, તમે એ કામ કઈ રીતે કરો છો?
1: ખાતરમાં એવું કે કોઈ બી પાક હોય તો એના પ્રથમ ડોઝથી લઈ અને આખી ડોઝ સુધી જે સ્ટેપ બાય સ્ટેપ વોટર સોલ્યુબલ ખાતરો આપવાના હોય છે પાયાની અંદર, તો એ ખાતર અમે જે ટપકના વેન્ચુરી દ્વારા આપવામાં આવે છે, અને ઉપર કોઈ રોગ જીવાતનો સ્પ્રે આવે એ અમે પંપથી આપતા હોઈએ છીએ.
0: અચ્છા રણછોડજી, જે પાક છે એની ઉત્પાદન અને ગુણવત્તા જળવાય એ માટે ક્રોપ કવરનું પણ મહત્વ છે. દર્શકોને જણાવો કે ક્રોપ કવર એ શું છે અને તમે કયા પાકમાં કઈ રીતે કરો છો?
1: ક્રોપ કવર એ અમે જ્યારે નવેમ્બર ડિસેમ્બરથી કોઈ પણ જે ક્રોપ લગાવીએ એ સમયે ઠંડીનું વધારે પ્રમાણ હોય છે, ઝાકળનું પ્રમાણ પણ વધારે હોય છે, એ સમયે ક્રોપ કવર લગાવ્યા વગર કોઈ પાક તૈયાર થતો નથી, એટલે અમે ક્રોપ કવર લગાવતા હોઈએ છીએ. અને ક્રોપ કવરના ફાયદા જોવા જઈએ તો એ ઋતુમાં ઝાકળથી ઘણા બધા પાકો નિષ્ફળ જતા હોય છે ક્રોપ કવર ના હોય તો, અને ક્રોપ કવર લગાવવાથી પાકોની ગુણવત્તા અને પાકોની જે ગ્રીનરી પણ સારી રહેશે અને રોગ જીવાતની પણ ઘણી બધી બચત થાય છે. રોગ જીવાતની કોઈ પણ મિનિમમ 45 થી 50 દિવસ સુધી કોઈ રોગ જીવાતનો સ્પ્રે આપવાનો રહેતો નથી.
0: અચ્છા, તમારા ત્યાં જે તૈયાર થતો પાક હોય એ ફૂલ હોય કે પછી તડબૂચ હોય તેની વેચાણ વ્યવસ્થા શું છે અને નજીકમાં માર્કેટ ક્યાં છે કે જ્યાં તમે માલ વેચો છો?
1: પાકોમાં અમારે જો મરચા, લીલા મરચાનું અમે માર્કેટ અમારે નજીક કડી છે, મહેસાણા છે, ત્યાં અમારે આપવા જવાનું હોય છે. ફૂલોની વાત કરીએ તો ફૂલોમાં અમે માર્કેટમાં તો અમારે અહીં 2 માર્કેટો છે, પણ માર્કેટની અંદર ફૂલોની કોઈ જાહેર હરાજી થતી નથી, એટલે એ ફૂલોમાં અમે માળીઓ જે અમારે આજુબાજુના કોઈ ધાર્મિક સ્થળો હોય ત્યાં માળીઓને અમે સંપર્ક કરેલા હોય છે અને માળીઓના ઓર્ડરથી અમે ફૂલો આપવા જતા હોય છે. ઘણીવાર કોઈ એવા પ્રાઇવેટ લોકલ ગ્રાહક હોય તો એ ખેતરે પણ આવીને લઈ જતા હોય છે. અને બીજા બધા તરબૂચ જેવા પાકો છે એ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી અમે કોઈ પાક અમારો તૈયાર

0: થાય ત્યારે અમે કોઈ રીલ વાયરલ કરીએ તો અમારા સંપર્કથી ખેતરે આવીને પણ લઈ જતા હોય છે. ઘણીવાર અમારે માર્કેટ પણ જવાનું થતું હોય છે.
1: અચ્છા, ઘણીવાર એવું ખેડૂતોમાં ખાસ જોવા મળે છે કે જ્યારે જે તે કોઈ પાક છે એમની બીજની રોપણી કરવાની હોય કે પછી જ્યારે એ પાક તૈયાર થઈ જાય અને એ વખતે એ જેમ કે ફૂલ તોડવાના હોય કે તડબૂચ કે ટેટી, તો એ વખતે લેબર માટે તમે શું વ્યવસ્થા કરો છો? તમારા ઘરમાંથી જ કોઈ હોય છે કે પછી બહારથી શ્રમિકો બોલાવવા પડે છે?
0: લેબરમાં અમારે પાક તૈયાર થાય, કોઈ મરચાંની વીણી હોય, કોઈ ફૂલની વીણી હોય કે કોઈ નિંદામણ હોય, તો એવા સમયે જો અમારા ઘરના અમે સભ્યો 3-4 સભ્યો છીએ અને જરૂર પડે તો અમે અમારા ગામમાં કદાચ લેબર ના મળે તો બહાર ગામથી પણ અમે લેબરો લાવતા હોઈએ છીએ ઘણીવાર.
1: અચ્છા રણછોડજી, જ્યારે આ પાકની વાત કરીએ છીએ બરાબર, તો આપે કીધું કે કેટલાક પાક છે વર્ષમાં 2 વાર પણ લઈએ છે, તો સામાન્ય રીતે એ જુદા જુદા પાક છે એનો હેક્ટર કે એકર દીઠ કેટલો ઉતારો આવે છે?
0: પાકમાં શરૂઆત અમે ચોરીની કરીએ છીએ ડિસેમ્બર મહિનાથી, તો ચોરીમાં મિનિમમ 100 મણથી લઈ અને 100 મણ ઉપર પણ એ પાક જતો હોય છે. અને ભાવનો તો ભાવ માર્કેટના ઊંચી નીચે રહેતા હોય છે, એટલે એના કારણે વીઘા દીઠ 1 લાખની આજુબાજુ રહેતો હોય છે ઉતારો. તરબૂચની વાત કરીએ તો તરબૂચ 600-700 મણનો ઉતારો મળતો હોય છે, એ પણ ભાવના આધારે ઊંચ નીચ રહેતું હોય છે, એમાં પણ 1 લાખની આજુબાજુ મિનિમમ એનો પણ બેનિફિટ રહેતો હોય છે. ટમેટા જોઈએ તો ટમેટા પણ ઘણીવાર માર્કેટમાં ઊંચા નીચા ભાવ રહેતા હોય છે. એમાં જોવા જઈએ તો જે ઉત્પાદન છે એ તો અમારી જે માવજતના કારણે ઉત્પાદન તો અમે લેતા જ હોય છે, પણ ભાવના આધારે જોવા જઈએ તો ઘણીવાર આગળ પાછળ જે બેનિફિટ થતું હોય છે. મરચાંની વાત કરું, મરચાંમાં પણ શરૂઆતમાં માલ સારો અને વેરાયટી પણ સારી હોય છે, એ વખતે માલનું ગુણવત્તા પણ સારી હોય છે. એ વખતે શરૂઆતમાં બજાર થોડી ઓછી હોય છે, એ વખતે માલ ભરપૂર હોય છે. પાછળથી જ્યારે બજાર હાઈ થાય ત્યારે માલ અમારા જોડે થોડો ઓછો થતો હોય છે, પણ સરવાળે એનું બેનિફિટ અમને મળી રહેતું હોય છે.
1: એટલે કહી શકાય કે જે ચીલા ચાલુ તમે ખેતી કરતા હતા અને એની બદલે હવે જ્યારે તમે આ મલ્ચિંગનો ઉપયોગ કરો છો, ટપકનો ઉપયોગ કરો છો, વોટર સોલ્યુબલનો ઉપયોગ કરો છો અને આવકમાં પણ આપણને એ ફેર જોવા મળે છે બરાબર, તો બીજા ખેડૂતોને ખાસ કરીને એને લઈને શું કહેશો કે જે આધુનિક પદ્ધતિઓ છે અપનાવવી જોઈએ, શું કહેશો?
0: હા, બીજા ખેડૂતોને હું કહેવા માગુ છું કે જે ચાલુ ચીલા ખેતી છે એમાં જોવા જઈએ તો એરંડા છે વર્ષનો એક જ પાક છે, એ પણ વરસાદ આધારિત. કદાચ ઘણી વખત એવું થતું હોય છે વર્ષમાં 2-2 વાર વાવણી કરીએ છતાંય પણ એમાં કોઈ કોઈક સમયે લોસ પણ જતી હોય છે. કપાસ છે, કપાસમાં પણ વરસાદના કારણે ઘણી વખત પાછળથી નુકસાન થતું હોય છે, ઘણીવાર આગળથી નુકસાન થતું હોય છે. એના જો ડિફરન્સમાં જોવા જઈએ તો જે ટપક મલ્ચિંગથી ખેતી કરીએ એમાં ઘણો બધો ફાયદો છે, કારણ કે ટપક અને મલ્ચિંગની જે ખેતી છે એ વરસાદ પૂરો થઈ જાય, કારણ કે વરસાદની સિઝન પૂરી થઈ જાય પછી શરૂઆત કરવાની હોય છે, એટલે ટપક મલ્ચિંગની ખેતીમાં 100% ફાયદો છે. અને બીજા ખેડૂતોને કહેવા માગુ છું કે ટપક મર્ચિંગથી તમે શરૂઆત કરશો તો ઘણો બધો ફાયદો છે.
2: અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો અમદાવાદ જિલ્લામાં મુખ્યત્વે ફળપાકોમાં આંબા, જામફળ, લીંબુ, દાડમ જેવા ફળપાકોનું વાવેતર થાય છે, તેમજ છેલ્લા કેટલાક વર્ષોમાં ખેડૂતોના અથાગ પ્રયત્નો અને એમની મહેનત વડે જિલ્લામાં કમલમ, ટીસ્યુ, ખારેક જેવા ફળપાકોનું પણ વાવેતર થયું છે. અમદાવાદ જિલ્લામાં લગભગ 5,200 હેક્ટર જેટલા ફળપાકનું વાવેતર છે. આ ઉપરાંત આપણે વાત કરીએ તો શાકભાજી પાકોમાં મુખ્યત્વે ટામેટા, મરચાં, રીંગણ, ભીંડા જેવા શાકભાજી પાકો તેમજ વેલાવાળા શાકભાજી પાકોની વાત કરીએ તો કાકડી, તુરિયા, ગલકા, દૂધી જેવા વેલાવાળા શાકભાજી પાકો પણ થાય છે. અમદાવાદ જિલ્લામાં લગભગ 16,000 હેક્ટર જેટલો શાકભાજી પાકોનો વિસ્તાર છે. આ ઉપરાંત આપણે વાત કરીએ તો અમદાવાદ જિલ્લાના મુખ્યત્વે ધોળકા તાલુકામાં ફૂલપાકોમાં સૌથી સારું વાવેતર થયેલું જોવા મળે છે. લગભગ 2100 હેક્ટર જેટલા ફૂલપાકોનું વાવેતર થાય છે અને આ બાગાયતી પાકો થકી ખેડૂતો સારી આવક મેળવી અને પોતાની આવકમાં વધારો કરી રહ્યા છે.
1: અચ્છા, એવું કહેવાય છે કે અત્યારનો જે ગાળો છે તેમાં એક બાગાયતી પાકોમાં ક્રાંતિ શબ્દ વપરાય છે, શા માટે?
2: જનરલી આપણે વાત કરીએ તો અત્યાર સુધી ખેડૂતો ચીલા ચાલુ અને પરંપરાગત ખેતી કરતા હતા, પરંતુ અવેરનેસ પ્રોગ્રામો, ખેડૂત શિબિરો, ખેડૂત તાલીમો અને સોશિયલ મીડિયા થકી અત્યારે ખેડૂત મિત્રો બાગાયત ખેતી તરફ પ્રયાણ કરી રહ્યા છે, તો જે બાગાયત ખેતી કરતા ખેડૂતોને પોતાની આવકમાં વધારો થાય છે, એકમ યુનિટમાં પોતે સારી એવી ખેતી કરી, મલ્ટી લેયર ક્રોપિંગ કરી અને ખેડૂતો પોતાની આવકમાં વધારો કરે છે. આ ઉપરાંત સમય અને ટેકનોલોજી સાથે ખેડૂતો આગળ વધી

0: પોતે બાગાયતી પાકોમાં ટેકનોલોજીનો ઉપયોગ કરી, જેમ કે ખેડૂતો પોતે મલ્ચિંગ, ટપક પદ્ધતિ, ગ્રો કવર જેવા વિવિધ આયામોનો ઉપયોગ કરે છે, તેમજ રક્ષિત ખેતીના વિવિધ ઘટકોનો ઉપયોગ કરી અત્યારે ખેડૂતો પોતે પોતાની આવકમાં ખૂબ વધારો કરતા જોવા મળ્યા છે.
1: એટલે આજના સમયમાં બાગાયતી ખેતીમાં કયા કયા મુદ્દા ખૂબ જરૂરી છે જે ખેડૂતોએ ધ્યાનમાં રાખવા જોઈએ?
0: હાલના સમયમાં આપણે

0: જોવા મળે છે। ખેડૂત મિત્રોને આપણે આ તબક્કે એક વિનંતી કરીએ કે પોતે અત્યારે જે જે પણ નવી ટેકનોલોજી છે એમાં વાત કરીએ, ખાસ તો પોતે મલ્ચિંગ, ટપક પદ્ધતિનો ઉપયોગ, પ્રો કવરનો ઉપયોગ, ક્રોપ કવરનો ઉપયોગ, ફ્રૂટ બેગનો ઉપયોગ, તેમજ અત્યારે માર્કેટમાં જોવા મળતા વિવિધ ટેકનોલોજીનો ઉપયોગ કરી ખેડૂતો પોતે પોતાના ખેતરમાં આજ પ્રકારે બાગાયતી ખેતી કરે તો તેઓ પરંપરાગત ખેતી કરતાં વધુ આવક મેળવે એ ચોક્કસ ખેડૂત મિત્રોને આપણે આ તબક્કે વિનંતી કરીએ છીએ।
1: સાહેબ, આપ એક બાગાયત નિષ્ણાત છો, આપની પાસેથી એ જાણવું છે કે બાગાયતી પાકો લેતા જે ખેડૂતો હોય એમને ખાસ કરીને કયા પડકારોનો સામનો કરવો પડતો હોય છે અને તે માટેના સોલ્યુશન શું હોય છે?
0: બાગાયતી પાકોમાં વાત કરીએ તો સૌથી મોટો પડકાર હોય છે જે ભાવનો ચઢાવ અને ઉતાર। માર્કેટમાં વાત કરીએ તો શાકભાજી પાકોમાં જ્યારે સિઝન હોય ત્યારે ભાવ ખૂબ નીચા જોવા મળે છે, તેમજ કોઈ સિઝન એવી જોવા મળે છે કે જેમાં ખેડૂતોને ખૂબ સારા ભાવ મળતા હોય છે। આ ઉપરાંત બીજો પડકારની વાત કરીએ તો બાગાયત ખેતીમાં સૌથી વધારે રોગ અને જીવાતનું પ્રમાણ પણ જોવા મળે છે। આના ઉકેલ માટે આપણે વાત કરીએ તો જે ખેડૂતોને ભાવના ચઢાણ અને ઉતાર માટેના પ્રશ્નો રહેતા હોય તો અત્યારે સૌથી સારું માર્કેટમાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગનો કન્સેપ્ટ ચાલી રહ્યો છે, તો ખેડૂતો પોતે કોઈ કંપની જોડે પહેલાથી જ એગ્રીમેન્ટ કરી અને પોતાની પેદાશનો ભાવ પહેલાથી જ નક્કી કરી અને એમને વેચે છે। આ ઉપરાંત રોગજીવાતના પ્રશ્નો પણ બાગાયતી ખેતીમાં ખૂબ જોવા મળતા હોય છે, તો અત્યારના સમય પ્રમાણે જૈવિક દવાઓ અને એના ઉપયોગ વડે આપણે આ પણ રોગજીવાતના પ્રશ્નો નિવારી શકીએ છીએ। તેમજ રોગજીવાતમાં વાત કરીએ તો જે ખેડૂત મિત્રો રક્ષિત ખેતીથી ખેતી કરતા હોય, એટલે કે ગ્રીન હાઉસ, નેટ હાઉસ ટેકનોલોજીનો ઉપયોગ કરી ખેતી કરે, તો એમાં પણ ખેડૂતોને રોગજીવાતના પ્રશ્નો ખૂબ ઓછા જોવા મળે છે।
1: સાહેબ, એક વાત એ જાણવી છે કે જ્યારે ગુજરાતમાં આપણે બાગાયત પાકની વાત કરીએ ને, તો એમાં વિશેષ કરીને કેટલીક ટેકનોલોજી છે અત્યારે ખેડૂતો અપનાવતા થઈ ગયા છે, તો એ ટેકનોલોજી કઈ છે અને તેના લાભ કેવા મળી રહ્યા છે?
0: અત્યારે ખાસ કરીને જોઈએ તો ગુજરાતના તમામ વિસ્તારોમાં ખેડૂતો પોતે અવેર થઈ અને મલ્ચિંગ, ક્રોપ કવર, ટપક પદ્ધતિનો ઉપયોગ કરી સારામાં સારી આવક મેળવી રહ્યા છે। આપણે એમાં ખાસ વાત કરીએ તો મલ્ચિંગમાં, કે જે ખૂબ અગત્યનો રોલ બાગાયતી ખેતીમાં અને એમાં પણ શાકભાજી ખેતી કરતા ખેડૂતોમાં સૌથી અગત્યનો રોલ મલ્ચિંગ ભજવે છે। મલ્ચિંગની આપણે વાત કરીએ તો મલ્ચિંગ બે પ્રકારના જોવા મળે છે, જેમાં પ્લાસ્ટિક મલ્ચિંગ અને બીજું જૈવિક મલ્ચિંગ એટલે કે આચ્છાદન। પ્લાસ્ટિક મલ્ચિંગમાં આપણે વાત કરીએ તો શાકભાજી કરતા ખેડૂતો જો પ્લાસ્ટિક મલ્ચિંગથી વાવેતર કરતા થાય તો એમાં ખેડૂતોને પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરી શકે છે, પોતે નિંદામણ માટે એટલે કે મજૂરી ખર્ચ ઘટાડી શકાય છે। આ ઉપરાંત ટપક પદ્ધતિ સાથે મલ્ચિંગ હોય તો મલ્ચિંગમાં વોટર સોલ્યુબલ ખાતરનો કાર્યક્ષમ ઉપયોગ કરતા ખેડૂતો જોવા મળે છે, જેનાથી ખેડૂતોની આવક વધે છે અને છોડ તંદુરસ્ત રહે છે। આ તબક્કે આપણે ખાસ વિનંતી કરીએ ખેડૂતોને કે સિઝનમાં જે પણ આપણે શાકભાજી પાકો વાવતા હોય એમાં મલ્ચિંગનો ઉપયોગ કરો અને એમાં બાગાયત ખાતા દ્વારા પણ સહાય મળવાપાત્ર થાય છે। બાગાયત ખાતા દ્વારા મલ્ચિંગ કરતા ખેડૂતોને એક હેક્ટરમાં અંદાજે 26,000 રૂપિયા સહાય મળે છે। આ ઉપરાંત અત્યારે ખેડૂતો પોતે પોતાનો માલ બજારમાં વહેલા આવે અને સારો ભાવ મળે એ માટે ક્રોપ કવર એટલે કે ગ્રો કવરનો ઉપયોગ કરતા થયા છે। ગ્રો કવરની વાત કરીએ તો એક એવી વસ્તુ છે જે નોન વુવન મટીરિયલ હોય, જેને શરૂઆતના તબક્કામાં છોડ ઉપર પૂરેપૂરું ઢાંકી દેવામાં આવે છે, એટલે કે છોડનું વાવેતર થઈ ગયું હોય તો એને ઢાંકીને અને 30-35 દિવસ સુધી રહેવા દેવામાં આવે છે। હું તમને એક ઉદાહરણ આપું તો જનરલી શક્કર ટેટી અને તરબૂજ જેવા પાકોનું વાવેતર સામાન્ય રીતે ફેબ્રુઆરી મહિનામાં જોવા મળે છે, પરંતુ તેની આવક એપ્રિલ અને મે મહિનામાં થતી હોવાથી ખેડૂતોને પૂરતા પોષણક્ષમ ભાવ મળતા નથી। તેથી ખેડૂત મિત્રો, હવે ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં જ્યારે ઠંડીની વાતાવરણ હોય ત્યારે આ પાકોનું ખેતરમાં વાવેતર કરે છે અને તે ગ્રો કવરનો ઉપયોગ કરે છે। ગ્રો કવરમાં ઉપરથી ઢાંકી દીધેલું હોય અને સાઈડમાં માટી પૂરેલી હોય તો અંદર રોગજીવાતના પ્રશ્નો થતા નથી, ખેડૂતોને શરૂઆતના તબક્કે કોઈ પણ જાતની દવાનો છંટકાવ કરવો પડતો નથી, જેથી ખેડૂતોને પોતાની ખેતીનો ખર્ચ ઘટાડી શકે છે અને એ જ માલ માર્કેટમાં ફેબ્રુઆરી મહિના કે માર્ચ મહિનાના શરૂઆતમાં આવે તો ખેડૂતોને સારામાં સારી આવક થાય છે। આ ઉપરાંત આપણે વાત કરીએ તો ટપક સિંચાઈ પદ્ધતિ, કે જે ખેડૂતો ટપક પદ્ધતિ અપનાવતા હોય બાગાયતી પાકોમાં, એમાં ટપકના ઉપયોગ વડે પાણીનો કાર્યક્ષમ ઉપયોગ થાય છે, એટલે 70-80% પાણીની

0: બચત થાય છે. આ ઉપરાંત નિંદામણનો ખર્ચ ઘટે છે, મજૂરી પણ ઘટે છે અને એમાં વોટર સોલ્યુબલ ખાતરો આપવાથી છોડને તંદુરસ્ત રહે છે. આ માટે દરેક ખેડૂતને આપણે આ તબક્કે વિનંતી કરીએ કે તેઓ પોતાના ખેતરમાં જ્યારે પણ બાગાયતી પાકોની પસંદગી કરતા હોય, ચાહે ફળ પાકો હોય કે શાકભાજી પાકો, એમાં ખાસ ટપકનો ઉપયોગ કરતા થાય તો આપણે ભવિષ્યમાં પાણીનો જે પ્રશ્ન છે એનું પણ નિવારણ કરી શકીશું.
1: અચ્છા, ખાસ કરીને જ્યારે બાગાયતી પાકની વાત કરીએ છીએ તો એવું કહેવાય છે કે જો આંતરપાક લીધો હોય તો એ નુકસાન કદાચ જો થાય કોઈ પણ કારણસર, વાતાવરણ હોય કે અન્ય કારણસર કે પછી બજારના ભાવ હોય, તો એક પ્રકારે બેલેન્સ થઈ જાય છે. તમે કઈ રીતે જુઓ છો?
0: આંતરપાકની આપણે વાત કરીએ તો ખાસ કરીને આ કોઈ નવીન ટેકનોલોજી નથી, પરંતુ પરંપરાગત ખેતીમાં પણ વર્ષો પહેલાં ખેડૂતો આંતરપાકનું અને મિશ્ર પાકનું વાવેતર કરતા હતા. પ્રાકૃતિક ખેતીમાં સૌથી વધારે આંતરપાકનું અને મિશ્ર ખેતીનું ખૂબ મહત્ત્વ રહેલું છે. આંતરપાકની આપણે બાગાયતી પાકોમાં વાત કરીએ તો એક જ સાથે બે કરતાં વધારે પાક ખેડૂત એક જ ખેતરમાં લઈ શકે તેને આંતરપાક કહેવામાં આવે છે. આંતરપાકમાં આપણે એવા પાકોની પસંદગી કરવી જોઈએ જેથી એક પાક અને એના સહાયક તરીકે આપણે બીજો પાક વાવી શકીએ. ધારો કે કોઈ પણ પાક સાથે, શાકભાજી પાક સાથે આપણે ફળીવાળા એટલે કે લેગ્યુમિનસ ક્રોપનું વાવેતર કરીએ તો એ લેગ્યુમિનસ ક્રોપ એમાં જમીનમાં નાઇટ્રોજન ફિક્સેશન કરશે, જેથી આપણે નાઇટ્રોજનનું ફિક્સેશન થવાથી ખાતરનો ઉપયોગ પણ ઓછો કરીશું અને ખેતી ખર્ચમાં પણ બચત થશે. એટલે આપણે એવા પાકોની પસંદગી કરવી જોઈએ આંતરપાકમાં કે જે એક પાક એ બીજા પાક ઉપર સહાયક બની શકે. આનાથી સૌથી મોટો ફાયદો એ થશે કે જ્યારે પણ બજારમાં કોઈ એક પાકની માંગ ઓછી હોય, બજાર ભાવ ઓછા હોય, તો આપણે એને સરભર કરવા બીજા અને ત્રીજા પાકમાંથી એમાંથી સારામાં સારી આવક મેળવી શકીએ છીએ. આ ઉપરાંત ખેડૂત મિત્રો, અત્યારે ફૂલપાકનું એટલે કે ગલગોટાનું પણ આંતરપાક કરતા જોવા મળે છે, જેમાં વચ્ચે ગલગોટાનું વાવેતર અને આજુબાજુમાં કોઈ પણ લેગ્યુમિનસ ક્રોપ કે શાકભાજી પાકનું વાવેતર કરતા હોય છે. તો આનાથી નેમેટોડનો કંટ્રોલ થાય છે, પોલિનેશનના પ્રશ્નો જે હોય એનાથી નિવારી શકાય છે. મધમાખી આવવાથી આ પોલિનેશન થાય છે, જેથી મુખ્ય પાકમાં આપણે 30-40% જેટલો ઉત્પાદનનો પણ વધારો જોવા મળે છે. ખેડૂત મિત્રો, જો આ રીતે આંતરપાક કરતા હોય અને એક બેથી વધારે પાકનું વાવેતર કરતા હોય એનાથી જમીન પણ સુધરે છે, પાણીનો બચાવ થાય છે. આ તબક્કે આપણે ખેડૂત મિત્રોને ખાસ વિનંતી કરીએ કે આંતરપાકની પસંદગી એવી રીતે કરવી જોઈએ કે બંને પાકને પાણીની સુલભતા સરખી હોવી જોઈએ. હાઇટની વાત કરીએ તો એક પાક ઊંચો અને એક પાક નીચો હોય તો સૌથી સારું આંતરપાક એને કહી શકાય છે. બાગાયતી પાકોના, શાકભાજી પાકોમાં વાત કરીએ તો આપણે લસણની સાથે ગલગોટાનું વાવેતર કરી શકીએ છીએ, ભીંડાની સાથે પણ ગલગોટાનું વાવેતર કરી શકીએ છીએ. આ ઉપરાંત લીલા પાંદડાવાળા શાકભાજીનું પણ જો વાવેતર કરવામાં આવે તો પણ એ નાઇટ્રોજન ફિક્સેશન કરી દે, ખૂબ સારું જમીનમાં પરિણામ જોવા મળે છે.
1: જે પ્રમાણે આજના સમયમાં બાગાયતી પાકનું મહત્વ છે તે સતત વધી રહ્યું છે, ખેડૂતો તે તરફ દોરાઈ રહ્યા છે અને તેના લાભ મળી રહ્યા છે. ખાસ વાત એ પણ છે કે જે ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે તેનાથી જે લેબરની અછત હતી તેના પ્રશ્નો સોલ્વ થયા છે, જે ઉત્પાદકતા છે તેમાં વધારો થયો છે અને ગુણવત્તા છે તે પણ સોલ્વ.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM. ઓ મારા
1: પાલનપુર, મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

રેડિયો પાલનપુરના ફરમાઈશ કાર્યક્રમમાં હું આરજી પ્રિયંકા આપ સર્વે શ્રોતા મિત્રનું સ્વાગત કરું છું. આપ સૌના બહોળા પ્રતિસાદને કારણે અમે ફરમાઈશ કાર્યક્રમ કમિટી દ્વારા પસંદ કરાયેલ શ્રોતાઓના પત્રોનું વાંચન કરીએ છીએ. સાથે સાથે અમને ફરમાઈશ પણ સંભળાવીએ છીએ. આપ સૌ બસ આમ જ અવિરતપણે અમને પ્રતિભાવ મોકલતા રહો. કાર્યક્રમની શરૂઆત કરીએ તે પહેલા ફરી એકવાર આપ સૌને ફરમાઈશ અને પ્રતિભાવ મોકલવાની માહિતી આપી દઉં છું. રેડિયો પાલનપુર 90.4 FM વોટ્સઅપ નંબર 9512996688 પર આપ વોઇસ રેકોર્ડિંગ કે સંદેશો લખીને મોકલી શકો છો. આજના ફરમાઈશ કરતા છે રાવલ જયેશ. રાવલ જયેશ એ પાલનપુરની કોલેજમાં સેમ 5 માં અભ્યાસ કરે છે, જે ઇકોનોમિક્સ વિષય સાથે પોતાનું સ્નાતક કરી રહ્યા છે. અને જયેશ એ માલણ ગામથી બિલોંગ કરે છે. જયેશે આપણે ફરમાઈશ કરી છે સોંગ તું ઇજાજત દે અગર. વાવ, જયેશે જે ફરમાઈશ કરી છે ને મારું પર્સનલ ફેવરેટ સોંગ છે, કારણ કે આ સોંગની અંદર અદનામ સામીનો જે અવાજ છે ને અને એની અંદર એક એક લિરિક્સ તમને અત્યારે બી એટલા જ મહેસૂસ થાય છે. વાત કરીએ આ સોંગની, તો આ સોંગ જે છે એ પોપ્યુલર સિંગર અદનામ સામીએ ગાયેલું છે અને તેનો આલ્બમ હતો તેરા ચહેરા, જે 2002 અંદર રિલીઝ થયું હતું. આ મ્યુઝિક કમ્પોઝ કર્યું છે અદનામ સામીએ અને એના લિરિક્સ છે સમીરના. આ સોંગ એ મોસ્ટ ફેવરેટ સોંગ છે કે જે લોકો એ ટાઈમે નાના હતા અને જોતા હતા કે સાંભળતા હતા. કારણ કે મને યાદ છે ત્યારે હું જ્યારે નાની હતી, જ્યારે 2002 અંદર, ત્યારે તો હું બહુ નાની હતી, માંડ 1-2 વર્ષની હશું, પણ જ્યારે થોડી થોડી સમજતી થઈ ત્યારે આ સોંગ મને એટલું જ ગમતું ગયું. આ સોંગ નોર્મલી દૂરદર્શન ઉપર આવતું સવારે જે સંગીતનો કાર્યક્રમ હતો ને તેમાં, અને આ સોંગ સાંભળવાની જે મજા આવતી ને, અને અત્યારે બી તમે આજના ગમે એટલા નવા નવા સોંગ તમને સારા લાગતા હોય પણ આ સોંગ્સ તમે જ્યારે સાંભળો છો ત્યારે તમને એક અલગ જ વાઇબ આવે છે, અલગ જ સુકૂન મહેસૂસ થાય છે. તો ચાલો સાંભળીએ જયેશની ફરમાઈશ.

આજના આપણા નેક્સ્ટ ફરમાઈશ કરતા છે મહેન્દ્ર સર. મહેન્દ્ર સર ફતેહગઢથી બિલોંગ કરે છે અને મહેન્દ્ર સર વિશે એક વાત કહું તો મહેન્દ્ર સર એ બહુ સારા નાટ્યકાર છે અને એમની અંડર મેં પણ એક વાચિકમ કરેલું છે અને મને સરનું ગાઈડન્સ બહુ જ સારું લાગ્યું. મહેન્દ્ર સરની તારીફ કરીએ એટલું ઓછું છે તો આપણે એની માટે સરને સ્પેશિયલ રેડિયો પર બોલાવીશું. અને સર જો તમે સાંભળી રહ્યા છો તો તમારે અમારા રેડિયો પર સ્પેશિયલ આવવાનું છે અમારા લિસનર્સ માટે. એમને નાટ્ય શિક્ષા કેવી રીતે કરી શકાય, કેવી રીતે તમે નાટકની તાલીમ આપી શકો એના માટે અમારા બધા જ લિસનર્સમાંથી કોઈ લિસનર જો નાટકની અંદર એક્ટર બનવા માગે છે, કશું કરવા માગે છે, તો એમની માટે માર્ગદર્શન તમારાથી બેસ્ટ કોઈ આપી જ ના શકે. મહેન્દ્ર સરની વાત કરીએ તો મહેન્દ્ર સરે આપણને ફરમાઈશ કરી છે આદમી મુસાફિર હૈ સોંગની, 1977માં આવેલું હતું તેનું છે. આના સિંગર્સ છે મોહમ્મદ રફી અને લતા મંગેશકર અને મ્યુઝિક ડાયરેક્ટર્સ છે લક્ષ્મીકાંત પ્યારેલાલ. આના લિરિક્સ લખ્યા છે આનંદ બક્ષીએ અને આ મૂવીની અંદર જે કાસ્ટ હતી એ હતી જીતેન્દ્ર, રીના રોય અને સુલક્ષણા પંડિત. તો આ સોંગની અંદર વાત કરીએ તો આ સોંગને ઘણા બધા અવોર્ડ્સ મળેલા છે, બેસ્ટ મ્યુઝિક

ડાયરેક્શનો, બેસ્ટ લિરિક્સનો. અને આ સોંગની ખાસિયત છે કે તમે એને હેપ્પી અને સેડ બંને વર્ઝનની અંદર કમ્પ્લીટ કરી શકો છો અને તમને બંને રીતે એ સોંગ સારું જ લાગે. તો મહેન્દ્ર સરે આપણને બેસ્ટ સોંગની ફરમાઈશ કરી છે, તો ચાલો સાંભળીએ મહેન્દ્ર સરની ફરમાઈશ.

આજના આપણા નેક્સ્ટ ફરમાઈશ કરતા છે ધર્મેશ જોશી. ધર્મેશ જોશી એ પાલનપુરની અંદર BA સેમ 5ની અંદર અભ્યાસ કરી રહ્યા છે અને પોતે બિલોંગ કરે છે અંબાજીથી. ધર્મેશે આપણને ફરમાઈશ કરી છે સોંગ તું જો હસ હસ કે સનમ મુજસે. આ સોંગની વાત કરીએ તો આ સોંગ એ મૂવી રાજા ભૈયા કે જે 2003ની અંદર આવેલું હતું તેમાં છે અને આ સિંગર્સ છે ઉદિત નારાયણ અને કવિતા કૃષ્ણમૂર્તિ. આના મ્યુઝિક ડાયરેક્ટર્સ છે નિદામ અને શ્રવણ. તો ચાલો સાંભળીએ ધર્મેશની આ મસ્ત મજાની ફરમાઈશ.

આજના આપણા છેલ્લા ફરમાઈશ કરતા છે પ્રહલાદભાઈ. પ્રહલાદભાઈ આપણે ફરમાઈશ કરી છે એક મસ્ત મજાની પ્રાર્થનાની. આ પ્રહલાદભાઈએ આપણને જે સોંગની ફરમાઈશ કરી છે ને, એ સોંગ, એ પ્રાર્થના આપણે જ્યારે સ્કૂલની અંદર હતા ત્યારે ચોક્કસથી કહેતા હતા. પ્રહલાદભાઈ બિલોંગ કરે છે ખરોડિયા ગામથી અને તેમણે ફરમાઈશ કરી છે જીવન અંજલિ થાજો. તમને યાદ છે જ્યારે આપણે સ્કૂલમાં ભણતા હતા ત્યારે આ પ્રાર્થના આપણે ગાતા જ, જ્યારે બી આ પ્રાર્થના આપણે ગવાતી ને ત્યારે એ ટાઈમે તો આપણે ફક્ત ગાવા માટે ગાતા, આપણને ખબર ન પડતી કે આનો મતલબ શું થાય છે. પણ આજે જ્યારે મોટા થઈ ગયા છીએ ત્યારે આ પ્રાર્થના જ્યારે સાંભળીએ છીએ ને તેની અંદર બે વસ્તુ થાય છે. એક, આપણને એના શબ્દો એ બરાબર હવે સમજાય છે તેના અર્થ સાથે, અને બીજું કે આપણને આપણું બાળપણ, આપણી સ્કૂલનો ટાઈમ ફરી યાદ આવે છે. તો ચાલો સાંભળીએ પ્રહલાદભાઈની ફરમાઈશ.

0: તો શ્રોતા મિત્રો, ફરી મળીશું આવતા રવિવારે બીજી આપણી ફરમાઈશ અને પ્રતિભાવ સાથે. યાદ રાખજો, આપની ફરમાઈશ અને પ્રતિભાવ સંદેશ સ્વરૂપે, ઓડિયો અને ટેક્સ્ટ સ્વરૂપે અમારા વોટ્સએપ નંબર 9512996688 પર મોકલી આપો. અને યાદ રાખજો, જો ગીત એ 1965 પહેલાના હશે તો અમે તેને સંભળાવવામાં સરળતા રહેશે. બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત પાલનપુરનો અવાજ અને સમુદાયનો એકમાત્ર સામુદાયિક રેડિયો સ્ટેશન એટલે રેડિયો પાલનપુર 90.4 FM ને માણતા રહો. અને હું છું આરજે પ્રિયંકા. ફરી મળીશું આવતા રવિવારે. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.
1: જીવન કે પ્રારંભિક વર્ષો મે હી તય હોતા હૈ કે બચ્ચો કા કિતના માનસિક વિકાસ હોગા ઓર વો જીવન મે કિતના આગે બઢેંગે. हमारी आंगनबाड़ियों में बच्चों का प्रारंभिक विकास, सही पोषण, भरपूर प्यार, गर्म ताज़ा भोजन और खेल खेल में सीखने के माध्यम से हो रहा है. साथ ही प्रधानमंत्री मातृ वंदना योजना के तहत पात्र धन राशि सीधे माताओं के बैंक अकाउंट में जमा कर सुरक्षित मातृत्व को सुनिश्चित किया जा रहा है. हमारी आंगनबाड़ी हमारी जिम्मेदारी के संकल्प के साथ 9 सितंबर 2026 से 8 अक्टूबर 2026 तक मनाया जा रहा है 9वां राष्ट्रीय पोषण माह.
2: देश के हर गरीब हर व्यक्ति तक पोषण पहुंचाना भी सरकार की प्राथमिकता है.
1: आज ही अपनी नजदीकी आंगनबाड़ी से जुड़िए, क्योंकि हमारी आंगनबाड़ी है हमारी जिम्मेदारी.
3: मैं हूं रुचि आपके साथ. वैसे आज की मेरी प्लेलिस्ट की खास बात यह है कि आज के सभी गाने पुराने तो हैं, लेकिन एक नई आवाज में है. वो आवाज जिसने YouTube पर जादू बिखेर दिया, वो आवाज जिसके लाखों नहीं बल्कि करोड़ों फैंस हैं, वो आवाज जिसे आप बखूबी जानते हैं, वो जिसने हिंदी फिल्मों के गानों को बड़ी खूबसूरती से अपने अंदाज में पेश किया और बॉलीवुड में धत तेरी की, इश्क बुलावा, फकीरा जैसे गानों से अपनी वर्सिटैलिटी

જ્યારે ગુલઝાર સાહેબની વાત આવે ને ત્યારે મને એક સોંગ એટલું યાદ આવે અને મને ચોક્કસપણે ગાવાનું બહુ જ મન થઈ જાય અને કદાચ તમને પણ એટલું જ મન થતું હશે અને એ હજી ગીત તમારા મનમાં ગુનગુનાવતું હશે. હું જરા

બહુ જ મજાની મહેફિલ જ્યારે ચાલી રહી છે ત્યારે ફરી આપણે સાંભળીએ ગુલઝાર સાહેબને અને સાથે એક મસ્ત મજાના સોંગને. તો બન્યા રહો રેડિયો પાલનપુર 90.4 FM પર.

જ્યારે ગુલઝાર સાહેબની રોમેન્ટિક વાતો યાદ આવે ને ત્યારે બહુ જ મજાની શાયરીઓ બનતી હોય છે. જેમ કે સુનો સુનો જબ કભી દેખ લું તુમકો તો મુજે મહેસૂસ હોતા હૈ કે દુનિયા ખૂબસૂરત હૈ. ક્યા બાત હૈ, ક્યા બાત હૈ, એકદમ નાનકડી વાતમાં કેટલું સરસ કહી જાય છે. સુનો જબ કભી દેખ લું તુમકો તો મુજે મહેસૂસ હોતા હૈ કે દુનિયા ખૂબસૂરત હૈ. તો બન્યા રહો રેડિયો પાલનપુર 90.4 FM પર અને મદ મસ્ત રહો આજના શોની સાથે.

0: તો મિત્રો, આજનો શો તમને બહુ જ ગમ્યો હશે, કારણ કે ગુલઝાર સાહેબની વાતોની સાથે સાથે એમના લખેલા કેટલાક મશહૂર સોંગ્સ પણ આપણે સાંભળ્યા. અને હવે આરજે હર્ષને આપો રજા, હું લઉં છું અલવિદા, અને તમે સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM ગુજરાત, અને એન્જોયમેન્ટ કરતા રહો આરજે હર્ષની સાથે.
1: जीवन के प्रारंभिक वर्षों में ही तय होता है कि बच्चों का कितना मानसिक विकास होगा और वो जीवन में कितना आगे बढ़ेंगे. हमारी आंगनबाड़ियों में बच्चों का प्रारंभिक विकास, सही पोषण, भरपूर प्यार, गर्म ताज़ा भोजन और खेल खेल में सीखने के माध्यम से हो रहा है. साथ ही प्रधानमंत्री मातृ वंदना योजना के तहत पात्र धन राशि सीधे माताओं के बैंक अकाउंट

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए कि कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે। પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ

નહીં રહે અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે. આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ. અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે. ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે. બસ તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર. સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95 12 99 66 88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની

0: જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

નીલાબાને તો અમેરિકા જવું જ હતું, પરંતુ મનહરલાલે સાથે જવાની ચોખ્ખી ના પાડી દીધી. તેમણે કહ્યું, બેટા શ્યામ, એક આખું વર્ષ તો હું મારા હર્ષથી દૂર નહીં જ રહી શકું. વળી મારી તબિયત પણ નરમ ગરમ જ રહે છે. જો તેમાં કંઈક વધુ તકલીફ થાય તો તમારા બધાની મુશ્કેલીઓમાં વધારો જ થવાનો. પણ જો તારી માને આવવું હોય તો તેને ઈચ્છા હોય તો સાથે લઈ જા.

તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર. સુધામૂર્તિ લિખિત, સુધા મહેતા દ્વારા ગુજરાતીમાં અનુવાદિત નવલકથા ડોલર વહુના અંશો આરજે એઆરના સ્વરમાં. આખરે એવું ઠરાવવામાં આવ્યું કે 2-1 માસ પછી નીલાબા અમેરિકા જવા ઉપડશે. તેમનો ઉત્સાહનો તો પાર ન રહ્યો. મને કહે કે અનિતાને ત્યાં શાની અને બીજી કઈ વસ્તુઓની જરૂર છે, એ બધું જ હું મારી સાથે લેતી આવીશ. ખૂબ જ ઉત્સાહમાં તેમણે શ્યામને આ કહી રાખ્યું. પોતાની માતાના અમેરિકાના પ્રવાસનો યોગ્ય પ્રબંધ કરી શ્યામ પાછો અમેરિકા ચાલી ગયો. હવે પાછું ઘરનું વાતાવરણ વધુ અમેરિકા કેન્દ્રી બની ગયું. પહેલાથી જ નીલાબા એ ભૂમિનું આકર્ષણ અનુભવતા તો હતા, હવે તો જાણે તેનું ભૂત જ તેમને વળગ્યું. હાલતા ચાલતા અમેરિકાની પ્રાર્થના કરતા હોય તેવી નીલાબાની અનંત વાતો સાંભળીને મનહરલાલ તો વાજ આવી ગયા. પાસેના રામકૃષ્ણ મઠમાં ભેગા થતા બહેનોને પણ નીલાબાની અમેરિકાની થનારી બધી જ એમાંની જે પણ યાત્રા વિશેની વાતો છે ને અને માહિતી એ મળી ગઈ. પાડોશીઓને પણ જાણ થઈ જ ગઈ. નીલાબાએ કેમ્પના હનુમાન મંદિરે જઈ પોતાની ડોલર વહુના કલ્યાણ માટે પ્રાર્થના કરી. વિશ્વેશ્વર મહાદેવના મંદિરે અભિષેક કર્યો. પછી સુરભીની સાથે બજારે જઈ અનિતા માટે 5,000 કિંમતની લીલી ભારે સાડી પણ ખરીદી લાવ્યા. બહુ શાંતિથી મીનાક્ષી તેમની વર્તણૂકને જોયા કરતી હતી. એમની ધમાલ તે પોતે જ્યારે ગર્ભવતી હતી ત્યારે તો કદી આવી જોઈ જ ન હતી. ન તો હનુમાન મંદિરે સિંદૂર અને તેલ ચડાવાયા કે ન મહાદેવને અભિષેક થયો હતો. નીલાબાએ એટલું જ કહ્યું કે ગિરીશ અપાવે તો એક સાડી તારા માટે લઈ લેજે. અને આ જ તો ડોલર વહુ અને સામાન્ય વહુનો તફાવત હતો. વિરામ બાદ માણેશો આગળની પણ તેમની પોતાની જે લાગણીઓ વરસતી રહી છે એના દ્રશ્યોને. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર

0: जीवन के प्रारंभिक वर्षों में ही तय होता है कि बच्चों का कितना मानसिक विकास होगा और वो जीवन में कितना आगे बढ़ेंगे। हमारी आंगनबाड़ियों में बच्चों का प्रारंभिक विकास, सही पोषण, भरपूर प्यार, गर्म ताज़ा भोजन और खेल खेल में सीखने के माध्यम से हो रहा है। साथ ही प्रधानमंत्री मातृ वंदना योजना के तहत पात्र धन राशि सीधे माताओं के बैंक अकाउंट में जमा कर सुरक्षित मातृत्व को सुनिश्चित किया जा रहा है। हमारी आंगनवाड़ी हमारी जिम्मेदारी के संकल्प के साथ 9 सितंबर 2026 से 8 अक्टूबर 2026 तक मनाया जा रहा है 9वां राष्ट्रीय पोषण माह।
1: देश के हर गरीब हर व्यक्ति तक पोषण पहुंचाना भी सरकार की प्राथमिकता है।
0: आज ही अपनी नजदीकी आंगनवाड़ी से जुड़िए, क्योंकि हमारी आंगनवाड़ी है हमारी जिम्मेदारी।
2: खूब स्वादिष्ट व्यंजनों तैयार करवामां आव्या। अथाणा, जात जातना मसाला, चोखानी सेव, चकली, कचोरी वगैरेनो ढगलो थयो। आ बधुं पण एटली मोटी मात्रामां हतुं के छેવટે તો એમ જ લાગતું હતું કે આમાંથી બહુ ઓછું જ નીલાબાથી લઈ જવાશે। ગિરીશે માને ચીડવી, તે હે બા, શું તમે ત્યાં જઈને ફરસાણની દુકાન ખોલવાના છો? તારા આ દીકરા માટે પણ થોડું મુક્તિ જજે। ગિરીશ, તને જોઈતું હોય તો મીનાક્ષીને આ બધું જ તારા માટે બનાવતા આવડે છે। તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર સુધામૂર્તિ લિખિત અને સુધા મહેતા દ્વારા ગુજરાતીમાં અનુવાદિત નવલકથા ડોલર વહુના અંશો આરજે એઆરના સ્વરમાં રેડિયો પાલનપુર પર। ગિરીશ, તને જોઈતું હોય તો મીનાક્ષીને આ બધું જ તારા માટે બનાવતા આવડે છે। વળી અહીં તો ઘણી દુકાનો પણ છે જ્યાં ધારો ત્યારે આ મળી જાય, પણ અનિતા પાસે એવું કોઈ નથી જે તેને માટે આ બધું બનાવે। આમ કહેતા તેમણે બધી જ વાનગીઓ પેક કરી લીધી। અનિતાની માતાએ પણ તેના માટે ઘણી બધી ભેટો મોકલી। આમ જુઓ, નીલાબાએ પતિને કહ્યું, આ રેશમી સાડી હું અનિતાને માટે ભેટ તરીકે લઈ જાઉં છું, આ 4 પૈઠણી સાડીઓ પણ પૂરતી થશે, તમે શું ધારો છો? વળી આવનાર બાળક માટે શું લઈ જવું, સાદું સોનું કે પછી સોનાની ચેઇન? હું અહીં 1 વર્ષ નહીં હોઉં, મીનાક્ષી ઘરનું ધ્યાન રાખજે, જો કોઈ ત્યાં આવતું હશે તો હું મને જે કંઈ વધારે જોઈતું હશે તેને માટે તને લખી જણાવીશ। સામાન્ય રીતે સંયમ રાખતા મનોહરલાલનો પિત્તો આ વાતે ગયો, જાઓ તમારા દીકરા સાથે 1-5 વર્ષ રહો, તમે કંઈ ચંદ્રમા પર જતા નથી? હો, તમારી જેમ હજારો લોકો વિદેશ જતા હોય છે, જે દિવસે તમે અહીંથી જશો ત્યારે જ હું શાંતિથી સૂઈ શકીશ। નીલાબા રડવા લાગ્યા, તમે તો મને ક્યાંય ફરવા લઈ નથી ગયા, એ મારું સદભાગ્ય છે કે મને શ્યામ જેવો દીકરો છે જે છેક અમેરિકા મને લઈ જાય છે। જો મારું કુટુંબ જ મને કેવળ ઈર્ષાથી આવી રીતે ત્રાસ કરે તો હું ક્યાં જાઉં? વાતમાં સત્યતા તો હતી કે બીજાને ઈર્ષા આવે, પણ નીલાબા સમજવામાં નિષ્ફળ રહ્યા કે આ ઈર્ષા એમના જવાની કે એ નહીં, પણ એમની જે ગેલછા હતી જે પ્રકારે અહીંથી બધું લઈ જઈને ત્યાં આપવાની, એની પાછળ તેઓ કોઈ બીજાનું ધ્યાન નથી રાખી રહ્યા તે વાતની।

માણીએ આગળ વિરામ બાદ કે પછી શું માહોલ સર્જાય છે ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

મનોહરલાલ પગ પછાડતા ઘરની બહાર નીકળી ગયા અને મીનાક્ષી બીજા ઓરડામાં સરકી ગઈ. પોતાની ગર્ભાવસ્થા દરમિયાન અને પછી પણ નીલાબાઈએ તેની સાથે કેવી અને કેવા પ્રકારની વર્તણૂકને વ્યવહાર રાખ્યા હતા તે એને ફરીથી યાદ આવી ગયા. નામકરણ વિધિમાં હર્ષને 100 રૂપિયાની ભેટ મળી હતી અને અહીં તો નીલાબા હજી જન્મ્યો નહોતો એવા બાળકની વાત માત્રથી ઉત્તેજિત થતા હતા. પીડાકારક સ્થિતિ હતી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 MHz પર RJER ના સ્વરમાં સુધામૂર્તિ લિખિત અને સુધા મહેતા દ્વારા ગુજરાતીમાં અનુવાદિત નવલકથા ડોલર વહુના અંશોને. નીલાબા અમેરિકા જાય તે પહેલા સુરભી તેના પતિની સાથે તેમને મળવા આવી. અનિતા માટે પોચમપલ્લી રેશમી સાડી અને આવનાર બાળક માટે પણ ખૂબ બધા રમકડા તે લઈ આવી હતી. તે રાત્રે સુરભીએ નીલાબાને કહ્યું, બા, મારો પતિ પણ અમેરિકા જવાનું વિચારે છે અને ત્યાં નોકરી કરવા ઈચ્છે છે. ઉત્સાહિત થઈને નીલાબાએ ઉત્તર આપ્યો, અચ્છા, બહુ સરસ. તમે બંને, તું અને સુરેશ ત્યાં આવી પહોંચજો. હું 1 વર્ષ તો ત્યાં છું જ ને. બા, એવું સાવ નથી. જો 1 પરીક્ષા પાસ કરે તો જ તેમને નોકરી મળી શકે તેમ છે અને તેને માટે 1 આખું વર્ષ જાય છે. આવું તને કોણે કહ્યું? નીલાબાએ પૂછ્યું. એમણે જ તો કહ્યું. લગ્ન પહેલા જ એમણે આ બધી માહિતી મને આપી હતી અને ભેગી કરી પણ હતી. તારો વર તો બહુ ભારે છે અને હોશિયાર પણ. તું ચિંતા ના કરતી, તે સરળતાથી પરીક્ષા પાસ કરી લેશે. બા, એને માટે પણ અમારે ખૂબ બધા પૈસાની જરૂર છે. પ્રવાસનો ખર્ચ તો ખરો જ, ત્યાં પણ અમારે 1-1.5 વર્ષ રહેવું પડે અને તે પણ ખર્ચાળ વાત થઈ જાય. ખૂબ જ આત્મવિશ્વાસ સાથે નીલાબાએ કહ્યું, તો તમે શ્યામની સામે વાત કરો.

અને ત્યાં રહી શકશો એવી મારી ખાતરી છે. એક વર્ષ તમારા રહેવાનો ખર્ચ ઉપાડવામાં તેને કશો વાંધો નહીં આવે. બીજું, તમને તે વિમાનની ટિકિટો પણ મોકલી આપશે. તમને જ્યારે નોકરી મળે ત્યારે તમે તેને બધા પૈસા પાછા વાળી દેજો. થોડી શંકા સાથે સુરભી બોલી, કદાચ શ્યામ આ માટે તૈયાર થાય, પણ શું અનિતાભા ભી હા પાડશે? સવાલ 100% અને સાચો હતો, પણ નીલાબાને આ બધી વાતોનો કોઈ અણસાર જ ન હતો. આગળ વિરામ બાદ આ માણીશું કે વાત ક્યાં પહોંચે છે અને નીલાબા ક્યારે અમેરિકામાં પોતાનો પગ મૂકે છે. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

એમાં કશી શંકા નથી. નીલાબાઈ ભારપૂર્વક કહ્યું, તે તો એક બહુ ખાનદાન કુટુંબમાંથી આવે છે અને ઊંચા આદર્શો સાથે ઉછળી છે. વળી ઘણી ઉદાર તો છે જ, વળી તેને તારી કંપની પણ મળી જ રહેશે ને. અને સુરેશ તો વળી આપણા કુટુંબનો એકનો એક જમાઈ તો છે, વળી માટે જ તેની સાથે પણ અનિતા સારી રીતે જ વર્તશે. હું શ્યામ અને અનિતાને વાત કરી રાખીશ અને તમને લોકોને મદદ કરવાનું પણ કહીશ. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર RJER ના સ્વરમાં ડોલર વહુ નવલકથાના અંશોને, જેના લેખિકા સુધા મૂર્તિ અને ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. માતાએ અપાવેલી ખાતરીથી સંતોષ પામીને સુરભી નિરાંતની નિદ્રામાં પોડી ગઈ. બીજે દિવસે મનોહરલાલને આ યોજનાની વાત કરવામાં આવી ત્યારે તેમણે પત્નીને ચેતવણી આપતા કહ્યું, તમે આ બધા ડખામાં ન પડતા. શ્યામની અને આપણી ફરજ હતી કે સુરભીના લગ્ન કરાવી આપવા, પણ શ્યામના ઘરમાં તેમણે રહેવું કે નહીં વગેરે બાબતો કંઈ કહો છો તેટલી સરળ નથી. શ્યામને આમ કર કે તેમ કર કહેનારા વળી આપણે કોણ? બીજા લોકોની વ્યક્તિગત બાબતમાં આપણે માથું ન મારવું. અરે, પણ શ્યામને તો તેના બનેવીને જ મદદ કરવાની છે ને. જો આપણે કહીશું તે શું ના પાડવાનો છે? અને આમ પણ એકાદ વર્ષ પછી તો સુરેશ નોકરીએ લાગી જ જશે ને. એક વર્ષની જ વાત છે. એ દેશમાં આવા રિવાજો છે કે નહીં રામ જાણે, મનોહરલાલ બોલ્યા. તો વળી નીલાબાએ કહ્યું, તે તમે વળી અમેરિકામાં ક્યાંથી જોયું હોય આ બધું? ગમે તેમ બોલશો નહીં, આ બાબતે હું ચોક્કસ અનિતાને વાત કરવાની જ છું. પોતાના પતિને નીલાબાએ ચોખ્ખું સુણાવી દીધું. કહે છે ને કે માતાનો પ્રેમ બધા સંતાનો માટે સરખો હોય, પણ કંઈ બીજા દેશની તમામ સુખ સાહેબી અને ત્યાંની પરિસ્થિતિ મુજબ આ પ્રકારની વર્તણૂક અને અપેક્ષા રાખવી કે નહીં, એ તો નીલાબાને ત્યાં પહોંચ્યા પછી જ ખબર પડવાની હતી. પણ આ બધી અપેક્ષાઓ લઈને નીકળવાના હતા એ ચોક્કસ નિર્ધારિત અને નિશ્ચય હતું. તો આવો, વિરામ બાદ વાતને આગળ વધારીશું. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

નીલાબાને અમેરિકા જતી વખતે સથવારો પણ મળી ગયો. એક પતિ પત્ની જે અમદાવાદના જ વતની હતા અને તેઓ પણ અમેરિકા જતા હતા. તેમનો પ્રવાસ ઘણો સરળ અને સુખદાયી રહ્યો. અમદાવાદ, મુંબઈ, ન્યુયોર્ક, ઓમાહા જેવો તેમનો પ્રવાસનો માર્ગ હતો. વિમાનમાં તેમને નિરામિષ ભોજન આપવામાં આવ્યું, છતાં તેને તેમણે હાથ સુદ્ધા લગાડ્યો નહીં, તેથી ભૂખ્યા રહેવું પડ્યું. તેમણે કેવળ ફળોનો જ્યુસ જ પીધા કર્યો. ભારતમાં તો સ્નાન કર્યા વિના તે કદી ભોજન કરતા નહોતા, પણ આ લાંબી યાત્રામાં તો તેમ કરવું અશક્ય જ હતું. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર RGER ના સ્વરમાં સુધામૂર્તિ લિખિત, સુધા મહેતા અનુવાદિત નવલકથા ડોલર વહુના અંશોને રેડિયો પાલનપુર પર. વિમાનમાં બેસવાનો તેમનો આ પહેલો પ્રસંગ હતો. બધું જ તેમને માટે નવું અને ખૂબ જ વિસ્મયકારક હતું. તેમને મૂંઝવણને સમજી જતા તેમના સાથી પ્રવાસી યુગલે તેમને કેટલીક જરૂરી વાતો સમજાવી દીધી, જેમ કે બાથરૂમનો ઉપયોગ કેવી રીતે કરવો, સીટ ઉપરનો પટ્ટો કેવી રીતે બાંધવો વગેરે. આ બધી મુશ્કેલીઓને તો તેઓ એ જ ક્ષણે ભૂલી ગયા જ્યારે તેમણે પોતાના વહાલા દીકરાને એરપોર્ટ પર લેવા આવેલો જોયો. શ્યામે માનો સામાન લઈ લીધો અને પછી તેને ગાડીના બૂટમાં મૂકી દીધો. આટલી સરસ ગાડી જોઈને નીલાબા તો ખૂબ જ ખુશ થયા અને ગૌરવથી તેમની છાતી ફૂલી ગઈ. તેમણે પૂછ્યું, અમને અનિતાએ જે ગાડીનો ફોટો મોકલ્યો હતો તે આ જ ગાડી છે? હા બા, શ્યામે ઉત્તર આપ્યો. અનિતા કેમ આવી નહીં? તેને ઓફિસ જવાનું હતું, તેને પાછા ફરતા ઘણું મોડું થાય છે. અરે, પ્રસૂતિનો સમય આટલો નજીક છે છતાં તે હજી ઓફિસ જાય છે? અહીં તો બા પ્રસૂતિના દિવસ સુધી સ્ત્રીઓ કામ પર જતી હોય છે. ખૂબ જ વૈભવી ગાડીમાં પીઠ ટેકવીને નીલાબા બેસી ગયા. શ્યામ તેમની સીટનો પટ્ટો બાંધવા નમ્યો અને મોં બગાડીને નીલાબાએ કહ્યું, હું કંઈ નાની છોકરી છું કે સીટ ઉપરથી પડી જઈશ? આ પટ્ટો છોડી નાખ. ના બા, આ તો આ દેશનો કાયદો છે. તમે સાંભળી રહ્યા હતા આ અંશોને, અને વાત આ કાયદાઓની પણ છે. આગળ માણીશું કે શું તકલીફ અથવા તો શું મજા આવે છે નીલાબાને અમેરિકામાં. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

અનિલાબાએ ધાર્યું હતું કે અનિતા આદરપૂર્વક તેમને લેવા એરપોર્ટ આવશે. એ દુઃખની વાત હતી કે આ કલ્પનાનું ચિત્ર ટુકડે ટુકડા થઈ ગયું હતું. એક આઘાત એમને જરૂર લાગ્યો, કારણ કે જ્યારે અનિતા ભારત આવી હતી ત્યારે તેઓ પોતે પણ એરપોર્ટ પર લેવા ગયા હતા, ભલે ને પછી લાંબો સમય રાહ જોવાની કેમ ન હોય. કેટલીક વાર અનિતાની ખુદની માતા એને લેવા નહીં આવી હોય, પણ નીલાબા અચૂક જતા. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર. આરજે આરના સ્વરમાં ટોલર વહુ નવલકથાના અંશોને, કે જેના લેખિકા સુધા મૂર્તિ અને ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. બારીમાંથી બહાર નજર કરતા અમેરિકાના દ્રશ્યો ઝડપથી પસાર થતા જણાયા. અચ્છા, તો આ છે અમેરિકા, તેમણે વિસ્મયથી વિચાર્યું. લાંબા પહોળા રસ્તાઓ, આસપાસના મોટા વૃક્ષો અને કંઈ કેટલીય ગાડીઓ. ગાડીની બહારનું તાપમાન લોહી થીજાવી દે તેટલું ઠંડુ હતું, પણ ગાડીમાં તો ગમી જાય તેટલી ઉષ્મા હતી. આ દેશ અને ભારત વચ્ચે કેટલો બધો તફાવત હતો. કોઈ ભીડ નહીં, સાયકલો વચ્ચે ઘૂસ મારે નહીં, કોઈ ગાયો, બળદો, ઊંટગાડીઓ કે હાટલારીઓ પણ નહીં, કેવળ ખૂબ જ ઝડપથી ચાલતી ગાડીઓ, ગાડીઓ અને હજી વધુ ગાડીઓ. પુરાણોમાં જાત જાતના લોકોનું વર્ણન થયું છે. નાગલોક, યક્ષલોક, કિન્નરલોક, પાતાળલોક, આ કયો લોક હશે? તેમણે એ જ સમયે શ્યામને બોલતો સાંભળ્યો એટલે આ વિચારધારા અટકી ગઈ. એ પૂછી રહ્યો હતો, ઘરે બધા કેમ છે? હર્ષ કેમ છે? અરે, એ તો

હું તોફાની થઈ ગયો છે. હું આવી રહી હતી ત્યારે મારી સાડીનો પાલવ ખેંચ્યા જ કરતો હતો અને આગ્રહ કરતો હતો કે તે પણ મારી સાથે જ આવશે. પણ પછી જ્યારે તેણે જાણ્યું કે બાપુ તો નથી આવતા, તો તરત પોતાનો આગ્રહ પણ તેણે પડતો મૂકી દીધો. દાદાની આંખનું તો એ રતન બની ગયો છે. તમે સાંભળી રહ્યા હતા ડોલર વહુ નવલકથાના અંશોને, અને નીલાબા પહોંચી ગયા છે અમેરિકા. અને હવે આપણે વાત કરવાની છે એમના અમેરિકાના જીવન વિશેની. પરંતુ આ વિરામ બાદ, ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: હર્ષ બહુ ભાગ્યશાળી કહેવાય. તેને પોતાના દાદા દાદી બંનેનો પ્રેમ મળે છે. બાપુ પણ જો તમારી સાથે અહીં આવ્યા હોત તો બહુ સારું થાત, પણ તું તો એમનો સ્વભાવ જાણે છે ને, એમને તો કસામાં રસ નથી. અહીં આવીને આ બધા વૈભવ અને પોતાની આંખે તે જોઈ શક્યા હોત, પણ તેને બદલે તેમણે તો ત્યાં તટસ્થ જ રહેલું એ જીવનને પસંદ કર્યું છે. અચ્છા, કહેતો ખરો, અનિતાને બાળક આવવાની કોઈ તારીખ આવી છે?
1: કદાચ આવતા અઠવાડિયે. હવેથી તે ઘરે જ રહેશે. એક બાળકી અવતરશે
0: અને ડોક્ટરો કહે છે કે ગર્ભમાં બાળક સારી રીતે ઉછરી રહ્યું છે. નીલાબા ખૂબ જ નિરાશ થયા. તું કુટુંબનો મોટો દીકરો અને તને જો દીકરો આવ્યો હોત તો બહુ સારું થાત, પણ આપણે કંઈ ભગવાન રામ જેવા મોટા રાજા છીએ? આપણને કુંવર આવે તેવી શું જરૂર ભાઈ? બા, આપણે સામાન્ય માણસો જ છીએ. મને એટલી જ ઈચ્છા છે કે બાળક નોર્મલ હોય. પણ એક ગામડામાં ચોથા ધોરણ સુધી ભણેલા નીલાબાને આ તર્કમાં શું સમજ પડે? મોટી લોનની પાછળ ઉભેલું ખૂબ મોટું મકાન તેમણે જોયું. હરિયાળી લોનની આસપાસ ફૂલોના અને અન્ય છોડો પણ હતા. વચ્ચેથી ગાડી હાંકી શકાય તે માટે સિમેન્ટનો એક રસ્તો પણ હતો. નીલાબા વિચારતા હતા કે આવી કઈ આ તો ઓફિસ હશે, પણ ત્યાં તો શ્યામે કહ્યું, બા નીચે ઉતરો, ઘર આવી ગયું. તો આ શ્યામનું ઘર હતું? આટલો સરસ મહેલ શાસ્ત્રીનગરમાં નાનકડા 30x40 ફૂટના ઘર સાથે આની સરખામણી કેવી રીતે થઈ શકે? ઘરના દરવાજે નીલાબા પહોંચ્યા અને તેમને તો માન્યામાં જ ન આવ્યું કે જે સ્ત્રીએ દરવાજો ખોલ્યો તે ખરેખર તેમની પુત્રવધુ અનિતા જ હતી. સુરભીના લગ્ન વખતે જોયેલી અનિતા ક્યાં હતી, જે રેશમી સાડીઓ અને ઘરેણામાં સાક્ષાત લક્ષ્મી દેવી જણાતી હતી, અને આ અનિતા સહેજે તેવી નહોતી દેખાતી કોઈ દ્રષ્ટિએ નહીં. કેવું દ્રશ્ય અનિતાનું જોયું નીલાબાએ, એનું વર્ણન તો હવે પછી કરીશું. પણ આધુનિકતાનો રંગ તો હોય જ ને, અને એ પણ અમેરિકામાં. આવો માણીએ વિરામ બાદ વાતને. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

નાના વાળ, ઢીલો ગાઉન, ચાંદલા વિનાનું કપાળ, બંગડીઓ વિનાના હાથ, મંગળસૂત્ર પણ નહીં, નથણી પણ નહીં, કોઈ માછણ જેવી લાગતી હતી. એક જ સ્વીકાર્ય તફાવત એ હતો કે તેની ત્વચા વધુ ગૌરી એટલે કે ગૌરવર્ણી લાગતી હતી. અનિતાએ હસીને પૂછ્યું, બા કેમ છો તમે? મજામાં છું, નીલાબા બોલ્યા અને ઘરમાં દાખલ થયા. પણ તેમને જે સ્વાગત મળ્યું તે તેમણે ધારેલું હતું તે કરતાં ઘણું જ ઓછું નીકળ્યું. તેમને હતું કે તેમની પાસે આવતા જ વહુ નીચી નમીને પગે લાગશે. એ વખતે આશીર્વાદ આપવા માથે છાંટવાના અક્ષત તેમણે પોતાની પર્સમાં હાથ વગા પણ રાખ્યા હતા. તેમણે એમ ધારેલું કે અનિતા તો લીલી રેશમી સાડી અને સુહાગણના અન્ય બધા ચિહ્નો સાથે તૈયાર થઈ તેમનું સ્વાગત કરશે, પણ વાસ્તવમાં આ તો કડવું અને તદ્દન અણધાર્યું દ્રશ્ય હતું. જીવનમાં આવા દ્રશ્યો જ આપણને ધારેલી સ્વપ્નની નગરી કે જેની અપેક્ષાઓ વધુ હોય તેમાં જોવા મળે છે. નીલાબા હજુ તો બીજી કઈ બાબતો જાણશે અને અમેરિકાનો મોહભંગ થશે કે નહીં. સાચી રીતે અને સાચાપણાની મૂર્તિ અને પોતાની સાંસ્કૃતિક વહુ મીનાક્ષીના ગુણો એમને યાદ આવશે કે નહીં, એ બધું જ હવે હું તમને આવતા એપિસોડમાં કહીશ. આ માટે તમારે આવતા અઠવાડિયે મારી સાથે જોડાવાનું છે. ત્યાં સુધી તમારા અભિપ્રાય આ શો વિશે, રેડિયો પાલનપુર વિશે અને અમારા તમામ શો વિશે તમારે મોકલી આપવાના છે 9512-66-88 પર. અને સાથે સાથે તમે અમારા સોશિયલ મીડિયાના એકાઉન્ટ્સ એટલે કે એક્સ, ફેસબુક, વોટ્સએપ અને ઈમેલ થકી પણ તમારા પ્રતિભાવ તમારા અવાજમાં રેકોર્ડ કરીને પણ મોકલી શકો છો. આપ સૌને વિનંતી છે કે આપ અમારી મોબાઈલ એપ્લિકેશન તમારા બંને એટલે કે એન્ડ્રોઇડ અને આઈફોનમાં ડાઉનલોડ કરી શકો અને અમારી સાથે જોડાયેલા રહો. સતત ઇન્ટરનેટના માધ્યમથી વિશ્વના કોઈ પણ ખૂણામાં રેડિયો ગાર્ડન પર ઉત્તર ગુજરાતના અમારા રેડિયો સ્ટેશનના બિંદુને કેન્દ્રિત કરી અમને માણતા રહો. તમારા અભિપ્રાય અમારા માટે અમૂલ્ય છે. ફરી મળીશ. હું છું આરજે યાર અને તમારાથી અત્યારે આ શો પરથી અલવિદા કહું છું, પણ આવતા અઠવાડિયે ચોક્કસથી મળીશું. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગા હર્ટ્ઝ.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને

0: તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: जीवन के प्रारंभिक वर्षों में ही तय होता है कि बच्चों का कितना मानसिक विकास होगा और वो जीवन में कितना आगे बढ़ेंगे। हमारी आंगनबाड़ियों में बच्चों का प्रारंभिक विकास, सही पोषण, भरपूर प्यार, गर्म ताज़ा भोजन और खेल खेल में सीखने के माध्यम से हो रहा है। साथ ही प्रधानमंत्री मातृ वंदना योजना के तहत पात्र धन राशि सीधे माताओं के बैंक अकाउंट में जमा कर सुरक्षित मातृत्व को सुनिश्चित किया जा रहा है। हमारी आंगनवाड़ी हमारी जिम्मेदारी के संकल्प के साथ 9 सितंबर 2026 से 8 अक्टूबर 2026 तक मनाया जा रहा है 9वां राष्ट्रीय पोषण माह।
1: देश के हर गरीब हर व्यक्ति तक पोषण पहुंचाना भी सरकार की प्राथमिकता है।
0: आज ही अपनी नजदीकी आंगनवाड़ी से जुड़िए, क्योंकि हमारी आंगनवाड़ी है हमारी जिम्मेदारी।
2: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
3: અથવા તો તમે કઈક લખતા હોય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું।
2: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
3: રેડિયો પાલનપુર। તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો, પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર।
2: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ। મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
3: રેડિયો પાલનપુર।

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.